नमस्कार. 354.6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ કેન્દ્ર છે. આજે અષાઢ વદ સાતમ, વિક્રમ સંવત 2082, તદનુસાર તારીખ 5 ઓગસ્ટ ઈસવીસન 2026ને બુધવાર. અત્યારે સવારના 5:53:40 થઈ રહી છે. પ્રાતઃસભાના પ્રારંભે સૌ મિત્રોનું હાર્દિક અભિવાદન. પ્રસારણનો પ્રારંભ કરીએ મંગલ સ્વરથી.

0: પ્રસ્તુત છે અમારા આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની માહિતી. 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 અમૃતધારા, અમૃતધારાનો વિષય નિરખને ગગનમાં, વક્તા રાજેન્દ્ર શુક્લ, 6:35 શ્રી રામચરિત માનસ ગાન, 6:45 જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરસરિતા, સદાબહાર ગીતો સાંભળશો 7:00, 7:20 ગુજરાતી ગેરફિલ્મી ગીતો, 8:30 NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, માહિતી સાથે મનોરંજનનો અમારો દૈનિક કાર્યક્રમ સવારે 9:00, 9:30 ગુજરાતી ગીતો, 10:02 કાર્યક્રમ વિજ્ઞાન જગત, જે અંતર્ગત એક્સરે અને રેડિયેશન શું છે આ વિશે સાહિલ પટેલ સાથે ત્રિલોક સંઘાણીની વાતચીત, ફિલ્મ સંગીત સાંભળશો 10:30, 10:45 સુગમ સંગીત, કલાકાર સુરીલ કાપડિયા, 11:02 ફિલ્મ સંગીત, 11:30 ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ, 12:02 સાંભળશો ગુજરાતી ગીતો, 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહ્ય રજૂ કરીશું, જેમાં પીએમ સૂર્યઘર વીજળી યોજના વિશે યોગેશ નાઈનો વાર્તાલાપ, સાથે પત્રો અને ઇમેલના જવાબ, પ્રસ્તુતિ હિતેશ માવાણી, 1:10 સુગમ સંગીત, કલાકાર વિભા દેસાઈ, જય ભારતી કાર્યક્રમ 12:15, 2:40 ગુજરાતી ગીતો સાંભળશો, સાંજની સભામાં 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગોલમહોર, 5:45 લોકસંગીત, યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી 6:30, 7:22 ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, 8:00 દિલ્હીથી પ્રસારિત સંસદ સમીક્ષા, 8:15 સુર માધુરી, 8:30 ગુજરાતી ગીતો, 9:15 દિલ્હીથી પ્રસારિત કાર્યક્રમ સ્પોટલાઇટ, 9:30 વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી સપ્રસારિત કાર્યક્રમ આજ કે ફનકાર, અને 10:00 સંસદમાં પ્રશ્નકાળની કાર્યવાહીનું ધ્વનિમુદ્રણ આપને સંભળાવીશું. મિત્રો, આજે માહિતી અમારા આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની, અને હવે સ્થાનિક હવામાન સમાચાર. હવામાન ખાતા તરફથી મળતી માહિતી અનુસાર આજે દિવસ દરમિયાન એકાદ બે વરસાદી ઝાપટા સાથે આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે. ગઈકાલનું મહત્તમ તાપમાન 32.6 નોંધાયું, જેમાં 0.5 વધારો હતો. ન્યૂનતમ તાપમાન 26.7 નોંધાયું, જેમાં 1.6 વધારો હતો. સવારે 5:30 27.8 તાપમાન નોંધાયું. હવામાં ભેજનું પ્રમાણ 83% હતું. રાત્રિ દરમિયાન
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં વૈષ્ણવી. भारत इस वर्ष ब्रिक्स संगठन के अध्यक्ष के रूप में ब्रिक्स संस्कृति कार्य समूह की तीसरी बैठक की मेजबानी करेगा. ये बैठक आज और कल भोपाल में होगी. संस्कृति मंत्रालय ने बताया कि बैठक में सदस्य देशों के प्रतिनिधि सांस्कृतिक सहयोग बढ़ाने और ब्रिक्स संस्कृति मंत्रियों की बैठक से पहले प्रमुख मुद्दों पर सहमति बनाने पर विचार करेंगे. 2 दिन की बैठक में 3 प्राथमिकता क्षेत्रों पर ध्यान केंद्रित किया जाएगा. मंत्रालय ने बताया कि इस बैठक से ब्रिक्स अध्यक्षता के तहत सांस्कृतिक साझेदारी मजबूत करने तथा संस्कृति के माध्यम से समावेशी विकास को बढ़ावा देने की भारत की प्रतिबद्धता व्यक्त होती है. ब्रिक्स देशों के शिक्षा मंत्रियों की 13वीं बैठक आज से उड़ीसा के भुवनेश्वर में होगी. ये बैठक 7 अगस्त तक चलेगी. इसी दौरान संगठन के वरिष्ठ अधिकारियों की तीसरी बैठक भी चलेगी. शिक्षा मंत्रालय ने बताया कि इन बैठकों में शिक्षा मंत्री, वरिष्ठ अधिकारी और सदस्य देशों के प्रतिनिधि विभिन्न मुद्दों पर विचार विमर्श करेंगे. मुख्य रूप से आरंभिक बाल्यावस्था में समुचित देखभाल और शिक्षा, कौशल विकास सहयोग बढ़ाना तथा अनुसंधान, नवाचार और स्टार्टअप को बढ़ावा देने पर विचार होगा. शिक्षा मंत्री प्रहलाद जोशी ब्रिक्स देशों के शिक्षा मंत्रियों की बैठक में हिस्सा लेंगे. संसद ने जन्म और मृत्यु पंजीकरण संशोधन विधेयक 2026 पारित कर दिया है. इसे राज्यसभा ने कल स्वीकृति, लोकसभा पहले ही विधेयक को पारित कर चुकी है.

અર્ચના કાર્યક્રમના પ્રારંભે સાંભળીએ દાસી જીવનની આ ભક્તિ રચના પ્રફુલ્લ દવેના સ્વરમાં.

જગદીશ જોશીના સ્વરમાં હપુદાસની રચના હમણાં આપે સાંભળી. કાર્યક્રમના અંતમાં સાંભળીએ દયારામની રચના જીતેન્દ્ર મુંધવાના સ્વરમાં.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અમૃતધારા. અમૃતધારાનો આજનો વિષય નિરખને ગગનમાં. વક્તા શ્રી રાજેન્દ્ર શુક્લ.
1: નિરખને ગગનમાં ગુજરાતી ભાષાના આદ્ય કવિ નરસિંહની વાણીનું અજવાળું આજે પણ આપણી ચેતનાને એવું ને એવું જ તો અજવાળે છે જેવું એના સમયમાં નેની પૂર્વે પણ અન્ય રૂપે સકળને અજવાળતું રહ્યું છે. આ ક્ષણે પણ એ એમ જ ઢંઢોળે છે આપણને આપણી મૂર્છામાંથી અને ખોળવા પ્રેરે છે સૌને આપણો અવિનશ્વર આત્મપ્રકાશ. એ કહે છે નિરખને, એ આદેશ નથી આપતા કેમ કે એ શાસ્ત્રકાર નથી, એ ઉપદેશ નથી આપતા કેમ કે એમને ગુરુપદનું ગૌરવ પણ સ્વીકારવું નથી, એ તો કવિ છે. એટલે કેવળ પરમ પ્રેમથી પ્રેરાઈને અનુનય કરે છે નિરખને. કેવું સહજ વાત્સલ્ય છે એમના અનુરોધમાં નિરખને. એ પોતાને પણ જાણે કહે છે નિરખને, એમના ચિત્તમાં તો સ્વપરનો ભેદ જ રહ્યો છે ક્યાં. સર્વાત્મભાવની ભૂમિકા પરથી કહે છે સકલજનને નિરખને. શું હશે આ નિરખવું કે નરસિંહ સતત જે નિરખે

0: છે શ્વાસોચ્છ્વાસ ની જેમ, અને નિરખતા નિરખતા જ ઉચ્ચરે છે નિરખને. નિરખના આજ્ઞાર્થમાં નરસિંહ અનુનયાર્થ ને પ્રત્યય ઉમેરે છે. જે સુકુમારતાથી આ ઉમેરણ કરે છે તે તો એમની પ્રતિભાનો ગુજરાતી કાવ્યભાષાને મળેલો એક અપૂર્વ અનન્ય પ્રસાદ છે, જે એમની કાવ્યસૃષ્ટિમાં અન્યત્ર પણ અનેક સ્થળે પ્રસરેલો પ્રાપ્ત થાય છે. પાને જાગને જોવું એટલે તો નેત્રેન્દ્રિયનો કોઈક દૃશ્ય પદાર્થ સાથે રચાતો તત્ક્ષણ સંબંધ, ને આ દૃશ્ય પદાર્થ તો હંમેશા દ્રષ્ટાથી ભિન્ન જ હોવાનો. તેથી કોઈ નિરખને એમ કહે તો તરત જ આપણને પ્રશ્ન થાય, નિરખવાનો પદાર્થ તે કયો, અને એ પદાર્થ કયે અધિષ્ઠાન ક્યાં નિરખવું? તરત જ પછીના વાક્યાંશમાં જ નરસિંહનો સ્પષ્ટ ઉત્તર આપે છે. કયો દૃશ્ય પદાર્થ એમને અભિપ્રેત છે તેની વાત નથી કરતા, કેમ કે એ પદાર્થ તો અસાધારણ છે, અલૌકિક છે, સ્થૂળ ઇન્દ્રિયોથી પમાય તેવો નથી. એટલે પ્રથમ તો એ સૂક્ષ્માતિસૂક્ષ્મ દૃશ્ય પદાર્થના અધિષ્ઠાનનું જ કથન કરે છે, શૂનો નહીં પણ ક્યાંનો. નિરખને ગગનમાં, જે દૃષ્ટવ્ય છે તેનું દર્શન કરવાનું છે ગગનમાં. પૃથ્વી, જલ, વાયુ, તેજ અને આકાશ આ પાંચેય મહાભૂતો જે સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત, તેમાં આકાશ એ સૂક્ષ્મતમ છે. વળી આકાશ એ ચક્ષુનો વિષય નથી. ચક્ષુનો વિષય તો જેમાં તેજ તન્માત્રા હોય તે, જે દૃશ્ય હોય, મૂર્ત હોય, સાકાર હોય. આમ નિરખવું ક્રિયાપદનો મુખ્ય અર્થ તો બાધિત થયો, તો હવે અનિવાર્યપણે એના લક્ષ્યાર્થ તરફ જ ગતિ કરવી રહી. તો નિરખવું એટલે અનુભવવું, અને અનુભવવાનો અર્થ થશે ઇન્દ્રિયોથી જ નહીં પણ સમગ્ર અસ્તિત્વથી, અખંડ ચૈતન્યથી, કશાક અનિર્વચનીય ઇષ્ટ તત્વ સાથે સંપૃક્ત થવું, એની સાથે તદ્રૂપ થઈ એકાત્મ ભાવનો અનુભવ કરવો, કેવળ આત્મભાવમાં સંસ્થિતિ કરવી તે. એટલે નિરખને એ ગગનમાંનો તાત્પર્યાર્થ થશે ચિદ્રૂપ આકાશમાં આત્મચૈતન્યનો અનુભવ કરી સ્વયં પોતાને જ પામો.
1: હમણાં આપ સાંભળી રહ્યા હતા અમૃતધારા. અમૃતધારાનો આજનો વિષય હતો નિરખને ગગનમાં. વક્તા હતા શ્રી રાજેન્દ્ર શુક્લ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન. ચોપાઈ ગાનના કલાકાર શ્રીકાંત પારગાંવકર, સંગીત સતીશ ભાટિયાનું.

શ્રી રામચરિત માનસ ગાન હમણાં આપ સાંભળી રહ્યા હતા. ચોપાઈ ગણના કલાકાર હતા શ્રીકાંત પારગાવકર. સંગીત નિયોજન સતીશ ભાટિયાનું હતું. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે જૂના ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સુર સરિતા. કાર્યક્રમની શરૂઆત કરીએ પ્રેસિડેન્ટ ફિલ્મના આ ગીતથી, સ્વર કે એલ સાયકલનો.

0: इति वार्ताः।
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે સદાબહાર ગીતોનો કાર્યક્રમ. સૌપ્રથમ સાંભળીએ આ સંદેશ.

મિલન ફિલ્મના આ ગીત સાથે જ સદાબહાર ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. બરાબર 7:10 પ્રા

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગ્લાસ્ગોથી પરત ફરેલા નાયબ મુખ્યમંત્રીએ રાષ્ટ્રમંડળ રમતોની 2030ની અમદાવાદને મળેલી યજમાની અંગે ખુશી વ્યક્ત કરી. આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરાશે. ગીર સોમનાથના દરિયામાં ડૂબેલા 5 કિશોરમાંથી 3ને બચાવાયા, 2ની શોધખોળ. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદનું જોર ઘટ્યું. 10 ઓગસ્ટ સુધી છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા. રાજ્યમાં અત્યાર સુધીમાં ખરીફ પાકનું 79% કરતાં વધુ વાવેતર. મગફળી અને સોયાબીન તરફ ખેડૂતોનો જોગ. સમાચાર વિગતવાર. ગ્લાસ્ગોથી પરત ફરેલા નાયબ મુખ્યમંત્રી હરસંઘવી અમદાવાદમાં 2030માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ માટે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે રમતગમત ક્ષેત્રે ભારત અને ગુજરાતના યુવા ખેલાડીઓને વધુ સારી તકો મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સંકલિત પ્રયાસો કરી રહી છે. રાજ્યના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરી દેશ અને ગુજરાતનું ગૌરવ વધારે તે માટે સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. સાથે જ કોમનવેલ્થ ગેમ્સમાં ચંદ્રકો મેળવનાર ખેલાડીઓને અભિનંદન પાઠવતા અને અમદાવાદમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ માટે આ મુજબ જણાવ્યું હતું.
1: અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ આયોજન મેં એક નયા બેન્ચમાર્ક સેટ કરેગા. યે ગેમ ભવ્યતા ખિલાડીઓ કી વ્યવસ્થાઓ કે સાથ કરેગા. યે ગેમ ખિલાડી સબસે અચ્છી તરહ સે અપના પરફોર્મન્સ દિખા પાએ ઉસ પ્રકાર કા હોગા. હમારી જો ગેમ્સ મેં સબસે જ્યાદા મેડલ્સ આતે થે વો ગેમ્સ કો કહીં ના કહીં વહાં પે આયોજન નહીં કિયે ગયે થે. યે વો કેવલ 10 ગેમો કા આયોજન કિયા થા, ફિર ભી 39 મેડલ. ઓર મુક્કેબાજી કી અગર મેં બાત કરું તો દુનિયા ને ભારત કે મુક્કે કે પાવર દેખા હૈ. ઓર ખાસ તોર પે ભારત કી બેટીઓ ને ભારત કા તિરંગા ઓર શાન સે ગ્લાસ્ગો મેં લહરાયા હૈ. મેં મેરી સબ બહેનો કો દેશ કી બેટીઓ કો અભિનંદન દેતા હું.
0: ફિટ ઇન્ડિયા વિઝનને સાકાર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ જણાવ્યું હતું. જ્યારે યુવાનોને નશાની કુટેવોથી દૂર રાખવા માટે શરૂ થયેલા નશામુક્ત ભારત અભિયાનથી સ્વસ્થ, સજાગ અને સશક્ત યુવા શક્તિના નિર્માણને નવી ગતિ મળી છે. આ સાથે જ રમતગમત ક્ષેત્રના બજેટમાં વધારો કરવામાં આવ્યો હોવાનું શ્રી સંઘવીએ જણાવ્યું હતું.
1: ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ કો આગે બઢાતે હુએ ખેલો ઇન્ડિયા મેં પ્રધાનમંત્રીજીને એક તરફ કોમનવેલ્થ મેં ભારતીય ખિલાડી એક કે બાદ એક મેડલ પ્રાપ્ત કર રહે થે ઓર પ્રધાનમંત્રીજીને યહાં સે દેશ કે લાખો યુવાઓ કા ખેલ કે સેક્ટર મેં ભવિષ્ય ઉજ્જવલ બને ઉસકે લિયે બજેટ મેં 8 ગુણી બઢોતરી કી. યે અપને
0: ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાશે. આજની બેઠકમાં તાજેતરમાં જ ગ્લાસ્ગો ખાતે અમદાવાદને 2030ની રાષ્ટ્રમંડળ રમતોની યજમાની માટેની બેટન અને ધ્વજ મુખ્યમંત્રીને અર્પણ કરાશે. આ ઉપરાંત આજની બેઠકમાં તાજેતરના ભારે વરસાદ બાદની રાહત અને પુનર્વસનની કામગીરી, ચાંદીપુરા વાયરસના કાબુ માટે લેવાયેલા પગલાં સહિતના મુદ્દાઓની ચર્ચાની સંભાવના છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામેથી દરિયા કિનારે ફરવા ગયેલા 5 કિશોર દરિયામાં ડૂબી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો. સ્થાનિક માછીમારોની સતર્કતા અને બહાદુરીના કારણે 3 કિશોરને જીવિત બહાર કઢાયા, જ્યારે 2 કિશોરની શોધખોળ યુદ્ધના ધોરણે કરવામાં આવી. બચાવ કામગીરીમાં ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી દરિયાના વિશાળ વિસ્તારમાં વધુ અસરકારક રીતે તપાસ કરી શકાય. પ્રશાસન અને સ્થાનિક લોકો પણ શોધ અભિયાનમાં જોડાયા છે. મેક ઇન ઇન્ડિયાને આગળ વધારવા અંતર્ગત જામનગરની એક કંપની અને જર્મનીના એક ઔદ્યોગિક જૂથ વચ્ચે સમજૂતીના કરાર કરવામાં આવ્યા. અદ્યતન ટેકનોલોજીના આદાન પ્રદાન અને વૈશ્વિક ગુણવત્તાના ઉત્પાદન માટે આ કરાર થયા છે. આ સંયુક્ત સાહસ બાદ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 7,000થી વધુ લોકોને રોજગારી મળવાની સંભાવના છે. આ ભાગીદારીના કારણે જામનગરમાં મોટા પાયે નવી રોજગારીનું સર્જન થશે અને સ્થાનિક યુવાનો માટે નવી તકો ઉભી થશે. આ કરારને આત્મનિર્ભર ભારતના એક મોટા પગલા તરીકે વર્ણવાયો હતો. અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં ટ્રેન દુર્ઘટનાથી 5 સિંહને બચાવી લેવાયા છે. છતડિયા ગામ નજીક રેલવે ટ્રેક પર એક સાથે 5 એશિયાટિક સિંહ આવી ચડતા હતા. ઘટનાની જાણ થતાં જ રેલવે તંત્ર અને વન વિભાગે તાત્કાલિક સજાગતા દાખવી ટ્રેનને રોકી દીધી હતી. સમયસર લેવાયેલા નિર્ણયના કારણે 5 સિંહો સુરક્ષિત રીતે ટ્રેક પરથી જંગલ તરફ પરત ફર્યા હતા. ભારતીય રિઝર્વ બેન્કે આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષા જાહેર કરશે. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રા આજે સવારે 10 વાગે નવીનતમ રેપો રેટ જાહેર કરશે. આરબીઆઈ મુખ્ય રેપો રેટ 5.25% પર યથાવત રાખે તેવી અપેક્ષા છે. નાણાકીય નીતિ સમીક્ષા ફુગાવાના જોખમો, ક્રૂડ ઓઇલના ભાવ અને વૈશ્વિક ભૂરાજકીય અનિશ્ચિતતાઓને પણ સંબોધિત કરશે.

0: ભારતીય અર્થતંત્રને અસર કરી શકે છે. ચેના એગ્મોર યાર્ડમાં બાંધકામ કાર્યને કારણે અમદાવાદ તિરુચિરાપલ્લી વિશેષ ટ્રેન પરિવર્તિત કરેલા રૂટ પર દોડશે. આ ટ્રેન 6 અને 13 ઓગસ્ટના રોજ રેનીગુંટા, તિરુતાની, મેલાપક્કમ, કાંચીપુરમ, ચેંગલપટ્ટુ થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ સમયગાળા દરમિયાન ટ્રેન અરકોન્નમ, પેરામ્બુર, ચેન્નાઇ એગ્મોર અને તાંબરમ સ્ટેશનો પર રોકાશે નહીં. તિરુચિરાપલ્લીથી ઉપડતી ટ્રેન 9 અને 16 ઓગસ્ટના રોજ ચેંગલપટ્ટુ, કાંચીપુરમ, મેલાપક્કમ, તિરુતાની, રેનીગુંટા થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ સમયગાળા દરમિયાન ટ્રેન તાંબરમ, ચેન્નાઇ એગ્મોર, પેરામ્બરુ અને અરાકોનમ સ્ટેશનો પર રોકાશે નહીં. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક ચેનલ AIRNews_ABD ફોલો કરશો. રાજ્યના અરજદારોએ પાસપોર્ટ વેરિફિકેશન માટે હવે પોલીસ મથકે જવું નહીં પડે. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે નાગરિકોની સુવિધા અને પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ સરળ બનાવવા કેટલાક મહત્વના સુધારા અંગેની સ્પષ્ટતા કરી છે. તે અનુસાર પાસપોર્ટ અરજદારોને વેરિફિકેશનની પ્રક્રિયા માટે પોલીસ મથકે રૂબરૂ બોલાવવાની કોઈ આવશ્યકતા નહીં રહે. વેરિફિકેશન દરમિયાન માત્ર અરજદારની નાગરિકતા અને તેમના ગુનાહિત પૂર્વ ઇતિહાસની ચકાસણી કરવાની રહે છે. પોલીસે પાસપોર્ટ અરજદારોના સરનામાની અલગથી ચકાસણી કરવાની જરૂરિયાત નથી રહેતી. જે કિસ્સામાં પોલીસને કોઈ શંકાસ્પદ બાબત જણાય તેવા અપવાદરૂપ કિસ્સામાં જ પોલીસ રહેઠાણની મુલાકાત લેવાની રહેશે. છોટાઉદેપુર જિલ્લાના કવાણ તાલુકાના ડુંગર ગામના ખેડૂત પુત્ર રોનક રાઠવાએ આદિજાતિ વિકાસ વિભાગની ફ્રી શિપકાર્ડ યોજનાનો લાભ લઈને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કર્યું છે. આ વિશે વાત કરતા રોનકે જણાવ્યું કે પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે ફી ચૂકવવી ખૂબ મુશ્કેલ હતી. આ સમયે છોટાઉદેપુર જિલ્લા આદિજાતિ વિકાસ વિભાગની કચેરીનો સંપર્ક કર્યો અને રાજ્ય સરકારની ફ્રી શિપકાર્ડ યોજના વિશે માહિતી મેળવી. આ યોજના અંતર્ગત રૂપિયા 11 લાખની સંપૂર્ણ શિષ્યવૃત્તિ મળતા મારો ઉચ્ચ શિક્ષણનો માર્ગ સુગમ બન્યો છે.
1: મારે પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટીમાં બીટેકમાં પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું હતું, જેની ફીસ કુલ 11 લાખ રૂપિયા હતી, જે મારા પરિવારને ભરી શકે એવી સ્થિતિ નથી. મેં આદિજાતિ વિભાગની કચેરીમાં જઈને ફ્રીશિપ કાર્ડ યોજનાની માહિતી મેળવી, જેનાથી મને કુલ 11 લાખની સહાય મળી, જે મને મારા પરિવારને સહાયરૂપ થઈ. તમામ છોકરાઓ જેમને આ વર્ષે 12th સાયન્સ પાસ કર્યું છે તેમને ફ્રીશિપ કાર્ડ યોજનાનો લાભ લઈ શકે છે.
0: રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટી રહ્યું છે. આજે સવારે 6 કલાક પૂરા થતાં 24 કલાક દરમિયાન રાજ્યના 62 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં વલસાડના કપરાડામાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 69.74% જેટલો વરસાદ વરસ્યો છે. આગામી 10 ઓગસ્ટ સુધી રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના રિજનલ આગામી 7 દિવસોમાં છૂટાછવાયા સ્થળ વિહળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્ટ્રીપ પ્રેશર ગ્રેડિયન્ટને કારણે મજબૂત પવન ફૂંકાઈ શકે છે, જેની ઝડપ 15-20 નોટ્સ અને ઝટકા સાથે 25 નોટ્સ સુધી પહોંચી શકે છે. પવનની દિશા મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમ તરફ રહેશે. માછીમારો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. ગુજરાતના દરિયા વિસ્તારમાં 30-40 કિલોમીટર કલાકની ઝડપે અને ઝટકા સાથે 50 કિમી કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી હવામાન વિભાગના વડા ડાયરેક્ટર એ.કે. દાસે સંભાવના વ્યક્ત કરી છે.
2: ગુજરાત રિજિયન મેં સૌરાષ્ટ્ર કચ્છ રિજિયન મેં એક દબકા સ્થાન મેં હલકા સે મધ્યમ વરસાદ કા સંભાવના હૈ અગલે 7 દિન. અમદાવાદ કે લિયે જનરલી ક્લાઉડી સ્કાય કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ. ઇસમેં 1-2 સ્પેલ્સ રેન થંડર સ્ટોર્મ કા ભી સંભાવના રહેગા. અભી હમારા ગુજરાત જો સ્ટેટ હૈ ઇસમેં જો રેનફોલ રિસીવ હુઆ હૈ 479.2 mm બરસ રિસીવ હુઆ હૈ.
0: તાજેતરના વરસાદ બાદ રાજ્યમાં ખરીફ પાકનું 79% કરતાં વધુ વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે. અત્યાર સુધીમાં 67.47 લાખ હેક્ટરમાં અલગ અલગ પાકોનું વાવેતર કરાયું છે. મગફળી અને સોયાબીનનું સરેરાશ વાવેતર કરતાં વધુ થયું છે. કપાસનું વાવેતર 20.87 લાખ હેક્ટરમાં કરાયું છે, જ્યારે તેલીબિયાનું 24.12 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. હાલમાં પણ વાવણીની કામગીરી ચાલી રહી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વિવિધ ટેકનિકલ અને ડ્રાઇવિંગ સંવર્ગની જગ્યાઓ માટેની લેખિત પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. 23 ઓગસ્ટે અમદાવાદમાં યોજાનારી લેખિત પરીક્ષા માટે 17 ઓગસ્ટથી ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. ગ્લાસ્ગોથી પરત ફરેલા નાયબ મુખ્યમંત્રીએ રાષ્ટ્રમંડળ રમતોની 2030ની અમદાવાદને મળેલી યજમાની અંગે ખુશી વ્યક્ત કરી. આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરાશે. ગીર સોમનાથના દરિયામાં ડૂબેલા 5 કિશોરમાંથી 3ને બચાવાયા, 2ની શોધખોળ. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદનું જોર ઘટ્યું. 10 ઓગસ્ટ સુધી છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા. રાજ્યમાં અત્યાર સુધીમાં ખરીફ પાકનું 79% કરતાં

વધુ વાવેતર, મગફળી અને સોયાબીન તરફ ખેડૂતોનો ઝોક. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ. મિત્રો, આજના આ ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં સાંભળીએ નરસિંહ મહેતા રચિત કેટલાક પદો. સૌ પ્રથમ રચના સાંભળીએ દમયંતી બાળાઈના સ્વરમાં.

દીપાલી સોમૈયાને ચેતન ગઢવીના સ્વરમાં હમણાં આપે આ પદ સાંભળ્યું. હવે સાંભળીએ રેખા ત્રિવેદીના સ્વરમાં નરસિંહ મહેતાનું આ પદ.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતે પાકિસ્તાન ગેરકાયદેસર કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં કથિત સ્થાનિક ચૂંટણીઓને સંપૂર્ણ બનાવટી ગણાવી. ભારતે ભારતીય વાણિજ્યિક જહાજ MSV ફૈઝ નૂરે ઓલિયા પર થયેલા હુમલાની કડક શબ્દોમાં ટીકા કરી. ભારતીય રિઝર્વ બેંક આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષા જાહેર કરશે. આજથી બ્રિક્સ દેશોના શિક્ષણ મંત્રીઓની 13મી બેઠક ભુવનેશ્વરમાં, જ્યારે બ્રિક્સ સંસ્કૃતિ કાર્યકારી જૂથની 3જી બેઠક ભોપાલમાં યોજાશે. ઈરાન અને ઓમાન વચ્ચે હોર્મુઝ સમુદ્ર દુનિયા અંગે વાટાઘાટો એક નવા તબક્કામાં પ્રવેશી. અને કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટ આજથી દક્ષિણ કોરિયાના આસનમાં આરંભ થશે. સમાચાર વિગતવાર. ભારતે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં કથિત સ્થાનિક ચૂંટણીઓને સંપૂર્ણ બનાવટી ગણાવી છે અને કહ્યું કે જેનાથી સત્ય છુપાવી શકાતું નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે વાસ્તવિકતા વિરુદ્ધ પ્રદર્શન અને પાકિસ્તાની સૈનિકો દ્વારા કરવામાં આવતી હિંસા છે.
1: इस वर्ष जून से अब तक वहाँ जन प्रदर्शन जो चल रहा है उसमें 90 लोग मारे गए हैं और कई अन्य घायल हुए हैं. पाकिस्तान की सत्ता व्यवस्था ने जनता के असंतोष का जवाब गोली से, संचार बंदी से, धमकी से और दमन से दिया है. इसके लिए उसे जवाबदेह ठहराया जाना चाहिए और विश्व समुदाय को मानव अधिकारों पर पाकिस्तान के पाखंडपूर्ण उपदेशों के इस खोखले मुखौटे के पार वास्तविकता को देखना चाहिए.
0: બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાના મીડિયા ઇન્ટરવ્યૂ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ સંવાદ એક ખાનગી મીડિયા સંગઠન દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યો છે. સરકારની તેમાં કોઈ ભૂમિકા નથી અને તે સંવાદમાં વ્યક્ત કરાયેલા કોઈપણ મંતવ્યોનું સમર્થન કરતી નથી. ભારતે ભારતીય ધ્વજવાળા વાણિજ્યિક જહાજ MSV ફૈઝ નૂરે ઓલિયા પર થયેલા હુમલાની સખત ટીકા કરી છે. હુમલા બાદ ગઈકાલે યમનના દરિયાકાંઠે લાલ સમુદ્રમાં જહાજ ડૂબી ગયું હતું. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે તેમાં સવાર તમામ 13 ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે રિયાદમાં ભારતીય દૂતાવાસ પરિસ્થિતિ પર ખાસ નજર રાખી રહ્યું છે અને ક્રૂની સલામતી માટે યમનના અધિકારીઓ સાથે સક્રિય રીતે સંકલન કરી રહ્યું છે. મંત્રાલયે યમનના અધિકારીઓના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રદેશમાં વાણિજ્યિક જહાજો પર હુમલાની સખત ઘટનાઓ ખૂબ જ ચિંતાજનક છે. વધુમાં ઉમેર્યું હતું કે વાણિજ્યિક જહાજોને નિશાન બનાવવાનું બંધ થવું જોઈએ અને પ્રદેશના આંતરરાષ્ટ્રીય જળમાર્ગો દ્વારા અવરોધ વિના નેવિગેશન અને વેપાર તાત્કાલિક પુનઃસ્થાપિત થવો જોઈએ. ભારતીય રિઝર્વ બેંક આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષા જાહેર કરશે. RBIના ગવર્નર સંજય મલ્હોત્રા આજે સવારે 10 વાગે નવીનતમ રેપો રેટ જાહેર કરશે. રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની 3 દિવસીય બેઠક સોમવારે શરૂ થઈ હતી. RBI મુખ્ય રેપો રેટ 5.25% યથાવત રાખે તેવી અપેક્ષા છે. નાણાકીય નીતિ સમીક્ષા ફુગાવાના જોખમો, ક્રૂડ ઓઇલના ભાવ અને વૈશ્વિક ભૂરાજકીય અનિશ્ચિતતાઓને પણ સંબોધિત કરશે, જે ભારતીય અર્થતંત્રને અસર કરી શકે છે. બ્રિક્સ દેશોના શિક્ષણ મંત્રીઓની 13મી બેઠક આજથી 7 ઓગસ્ટ સુધી ઓડિશાના ભુવનેશ્વરમાં યોજાઈ રહી છે. દરમિયાન આ બેઠકમાં સંગઠનના વરિષ્ઠ અધિકારીઓની 3જી બેઠક પણ યોજાશે. શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ બેઠકોમાં શિક્ષણ મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને સભ્ય દેશોના પ્રતિનિધિઓ વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. મુખ્યત્વે બાળપણમાં યોગ્ય સંભાળ અને શિક્ષણ, કૌશલ્ય વિકાસ, સહયોગ વધારવો અને સંશોધન, નવીનતા અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવું. શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશી બ્રિક્સ દેશોના શિક્ષણ મંત્રીઓની આ બેઠકમાં ભાગ લેશે. આ વર્ષે બ્રિક્સ સંગઠનના અધ્યક્ષ તરીકે ભારત બ્રિક્સ સંસ્કૃતિ કાર્યકારી જૂથની 3જી બેઠકનું આયોજન કરી રહ્યું છે. આ બેઠક આજે અને આવતીકાલે ભોપાલમાં યોજાશે. સંસ્કૃતિ મંત્રાલયે જણાવ્યું હતું કે સભ્ય દેશોના પ્રતિનિધિઓ બ્રિક્સ સંસ્કૃતિ મંત્રીઓની બેઠક પહેલા સાંસ્કૃતિક સહયોગ વધારવા અને મુખ્ય મુદ્દાઓ પર સર્વસંમતિ બનાવવા પર વિચાર કરશે. 2 દિવસીય બેઠકમાં સર્જનાત્મક અર્થતંત્ર, સાંસ્કૃતિક અને સર્જનાત્મક ઉદ્યોગો, કોપીરાઇટ અને કૃત્રિમ બુદ્ધિમત્તા, સાંસ્કૃતિક વારસો, સંરક્ષણ અને સાંસ્કૃતિક સંપત્તિ

મિત્રો, આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. આજના કાર્યક્રમમાં આપે નરસિંહ મહેતાના કેટલાક પદ સાંભળ્યા. અંતિમ પદ હતું કરશન સાગઠિયાના સ્વરમાં. આ સાથે જ આ કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં

0: પુનઃસ્થાપન, આબોહવા અને ટકાઉ વિકાસ જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ બ્રિક્સ દેશોની બેઠકની અધ્યક્ષતા હેઠળ સાંસ્કૃતિક ભાગીદારીને મજબૂત કરવા અને સંસ્કૃતિ દ્વારા સમાવિષ્ટ વિકાસને પ્રોત્સાહન આપવાની ભારતની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબ કરે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા હેન્ડલ airnews_abadને ફોલો કરશો. ઇરાન અને ઓમાન વચ્ચે હોર્મુઝ સમુદ્ર દુનિયા અંગે વાટાઘાટો એક નવા તબક્કામાં પ્રવેશી છે. એક વરિષ્ઠ ઇરાની અધિકારીએ જણાવ્યું કે જો અમેરિકા દખલગીરી કરવાનું ટાળે તો ઓમાન સાથે ટૂંક સમયમાં કરાર થઈ શકે છે. ઇરાની મીડિયાએ જણાવ્યું હતું કે વાટાઘાટોનો મુખ્ય ઉદ્દેશ જહાજો માટે એક નવો સુરક્ષિત માર્ગ સ્થાપિત કરવાનો છે. હોર્મુઝ વૈશ્વિક ઉર્જા પુરવઠા માટે મહત્વપૂર્ણ છે. દરમિયાન કતારે જણાવ્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચેના વિવાદને ઉકેલવાના પ્રયાસો ઝડપથી આગળ વધી રહ્યા છે અને સંભવિત કરારના મુસદ્દા પર ચર્ચા ચાલી રહી છે. અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસન્ટે પણ જણાવ્યું હતું કે હોર્મુઝ સમુદ્ર દુનિને ફરીથી ખોલવા અંગે એક બે દિવસમાં કરાર થવાની સંભાવના છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશિયને જણાવ્યું હતું કે તેમનો દેશ પ્રાદેશિક તણાવ વધારવા માંગતો નથી, પરંતુ તેની સાર્વભૌમત્વનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ નિવેદન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દાવો કરવામાં આવ્યા બાદ આવ્યું હતું કે ઈરાનને કરાર પર પહોંચવા માટે છેલ્લી તક આપવામાં આવી છે. હવામાન વિભાગે આજે આસામ અને મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ જારી કર્યું છે. વિભાગે અરુણાચલ પ્રદેશ, બિહાર, કોકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા, ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તો આવતીકાલ સુધી દિલ્હી, હરિયાણા, ચંડીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ઝારખંડ અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આંદામાન નિકોબાર, છત્તીસગઢ, દરિયાકાંઠાના કર્ણાટક, કેરળ, માહે અને ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં પણ આ જ સ્થિતિ રહેશે. વિભાગે આગામી ત્રણ દિવસ દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, ઉત્તરાંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને તેલંગાણામાં વીજળી અને જોરદાર પવન સાથે વાવાઝોડાની પણ આગાહી કરી છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ બોક્સિંગ, જુડો અને પેરા એથ્લેટિક્સમાં ઉત્તમ પ્રદર્શન કરીને કોમનવેલ્થ ગેમ્સ 2026થી પરત ફરેલા ભારતીય ખેલાડીઓનું સન્માન કર્યું. ગઈકાલે નવી દિલ્હીમાં આયોજિત સન્માન સમારોહ દરમિયાન મેડલ વિજેતાઓને સુવર્ણ માટે 30 લાખ રૂપિયા, રજત માટે 20 લાખ અને કાંસ્યચંદ્રક માટે 10 લાખ રૂપિયાના રોકડ પુરસ્કારો આપવામાં આવ્યા. રમતવીરો સાથે વાતચીત કરતા ડોક્ટર માંડવીયાએ ખેલાડીઓને તેમની રમત કારકિર્દીથી આગળ વિચારવા અને ભારતીય રમતની આગામી પેઢીમાં યોગદાન આપવા જણાવ્યું. કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટ આજથી દક્ષિણ કોરિયાના આસનમાં શરૂ થશે. તન્વી શર્મા અને કિદામ્બી શ્રીકાંત સહિત ટોચના ભારતીય ખેલાડીઓ સ્પર્ધામાં અભિયાનનો આરંભ કરશે. 33 સભ્યોની ભારતીય ટીમ પુરૂષ સિંગલ્સ, મહિલા સિંગલ્સ, પુરૂષ ડબલ્સ, મહિલા ડબલ્સ અને મિશ્ર ડબલ્સમાં ભાગ લઈ રહી છે. હવે આજના અખબારોના સમાચાર રજૂ કરે છે દીવધાડ.
1: આજના અખબારોએ અમેરિકાના 25 ડેમોક્રેટિક રાજ્યોએ ટ્રમ્પના ટેરિફને પડકારી અને વડાપ્રધાન મોદીનો વીડિયો હટાવવા બદલ મહેટાની ગ્લોબલ ટીમને તેડુ, આ સમાચારો હેડલાઇનમાં લીધા છે. સંદેશની હેડલાઇન છે, અમેરિકાના 25 ડેમોક્રેટિક રાજ્યોએ ટ્રમ્પના ટેરિફને ઇન્ટરનેશનલ ટ્રેડ કોર્ટમાં પડકાર્યા, વડાપ્રધાન મોદીનો વીડિયો હટાવવા બદલ મહેટાની ગ્લોબલ ટીમને તેડુ. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, પીઓકે 45 લાખ લોકોનો અવાજ દબાવી રહ્યા છે, 1 લાખ સૈનિક, છતાં વિરોધ બેકાબુ.
0: ભારતે પાકિસ્તાન ગેરકાયદેસર કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં કથિત સ્થાનિક ચૂંટણીઓને સંપૂર્ણ બનાવટી ગણાવી. ભારતે ભારતીય વાણિજ્યિક જહાજ MSV ફૈઝ નૂરે ઓલિયા પર થયેલા હુમલાની કડક શબ્દોમાં ટીકા કરી. ભારતીય રિઝર્વ બેંક આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષા જાહેર કરશે. આજથી બ્રિક્સ દેશોના શિક્ષણ મંત્રીઓની 13મી બેઠક ભુવનેશ્વરમાં, જ્યારે બ્રિક્સ સંસ્કૃતિ કાર્યકારી જૂથની 3જી બેઠક ભોપાલમાં યોજાશે. ઈરાન અને ઓમાન વચ્ચે હોર્મુઝ સમુદ્ર દુનિયા અંગે વાટાઘાટો એક નવા તબક્કામાં પ્રવેશી અને કોરિયા માસ્ટર બેડમિન્ટન ટુર્નામેન્ટનો આજથી દક્ષિણ કોરિયાના આસનમાં આરંભ થશે. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી.

0: સમાચાર પૂરા થયા.
1: આકાશવાણી અમદાવાદ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા, બરાબર 8 વાગે સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર પ્રભાત. ત્યારબાદ 8:15 મોર્નિંગ ન્યૂઝ.
1: યાર સચ બતાઉં, અભી તો ગરમિયાં શરૂ હુઈ હૈ ઓર 7-7 હજાર રૂપિયે કા બિજલી બિલ ભી આને

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે માહિતી સાથે મનોરંજનનો મારો દૈનિક કાર્યક્રમ સવારે સવારે
1: સવારે સવારે સવારે.

0: સવારે સવારે કાર્યક્રમ સાંભળતા સૌ મિત્રોને આપની દોસ્ત નિમિષા જાનીના સપ્રેમ નમસ્કાર.
1: સવારે સવારે.

હમ દોનો ફિલ્મનું આ પ્રાર્થના ગીત હતું લતા મંગેશકરના સ્વરમાં. મિત્રો, આજે 5 ઓગસ્ટ છે. 5 ઓગસ્ટ ઈસવીસન 2019 રોજ ભારત સરકાર દ્વારા બંધારણની કલમ 370 રદ કરવામાં આવી હતી. ભારતીય પ્રજાસત્તાકના જમ્મુ કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશોના તથા સમગ્ર ભારતીય નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ. એક રાષ્ટ્ર, એક ધ્વજ અને એક બંધારણની સૌને અનેકો અનેક શુભકામનાઓ.

એ હરિહરનના સ્વરમાં રોજા ફિલ્મની આ રચના હમણાં આપણે સાંભળી. મિત્રો, મનુષ્યનું માનસિક સ્વાસ્થ્ય ઘણું મહત્વનું છે. હાલના તણાવગ્રસ્ત સમયમાં વ્યક્તિ પોતાની માનસિક સ્વસ્થતા જાળવવા ઘણો પ્રયત્નશીલ રહે છે. પરંતુ જે વ્યક્તિઓ પોતાની આ માનસિક સ્વસ્થતા નથી જાળવી શકતા, તેમની સંભાળ, તેમની કેર ખૂબ જ અગત્યનો એક ટાસ્ક હોય છે, ખૂબ મહત્વનું છે. એ લોકોને સાંપ્રત સમાજમાં પાછા લાવવાનું, તેમને સંભાળ લેવાનું. મિત્રો, આજે માનસિક આરોગ્ય વ્યવસાયિકોનું સન્માન કરતો રાષ્ટ્રીય મનોચિકિત્સા ટેકનિશિયન પ્રશંસા દિવસ પણ છે, જેઓ માનસિક સુવિધાઓથી દર્દીઓને સીધી સંભાળ અને સેવા પૂરી પાડે છે, તેમને સન્માનવાનો આ દિવસ છે.

0: મન્નાડે અને સાથીઓના સમસ્વરમાં આ ગીત હતું અનુરોધ ફિલ્મનો.
1: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર કમાલ છે.
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
4: ઓલ ઇન્ડિયા રેડિયોની ચેનલોને મોબાઈલ પર જીવંત સાંભળવા માટેની મોબાઈલ એપ્લિકેશન વિશેની એક જાહેરાત સાંભળશો. ઓલ ઇન્ડિયા રેડિયોની વેબસાઇટ allindiaradio.gov.in પરથી હવે આપ ઓલ ઇન્ડિયા રેડિયોની 8 ચેનલ્સનું જીવંત પ્રસારણ સાંભળી શકો છો. આ ચેનલો છે AIRની FM ગોલ્ડ અને FM રેઇનબો, દિલ્હી, વિવિધ ભારતી, AIR ઉર્દુ, AIR ગુજરાતી, AIR મરાઠી, AIR પંજાબી અને AIR મલયાલમ. ઓલ ઇન્ડિયા રેડિયોએ આ ચેનલ્સનું પ્રસારણ જીવંત સાંભળવા માટે મોબાઈલ એપ્સ બનાવી છે. એન્ડ્રોઇડ અને આઈફોન મોબાઈલ ધારકો ઓલ ઇન્ડિયા રેડિયો લાઈવ નામની આ એપ્સ વિશ્વમાં ગમે ત્યાં મફતમાં મેળવી શકે છે. AIRની વેબસાઇટ ઉપર આ લિંક મુકેલ છે. જાહેરાત પૂરી થઈ.

કિશોર કુમારના સ્વરમાં ઇમ્તિહાન ફિલ્મનું આ ગીત હમણાં આપે સાંભળ્યું. મિત્રો, આજે બ્લોગર દિવસની પણ ઉજવણી કરાય છે. બ્લોગને વ્યક્તિગત પ્રકાશનના એક સ્વરૂપ તરીકે ઉજવવા માટેની આ ઉજવણી છે.

દૂસરા આદમી આ ફિલ્મનું ગીત હમણાં આપે સાંભળ્યું. સ્વર હતો લતા મંગેશકર, કિશોર કુમાર અને મોહમ્મદ રફીનો. મિત્રો, ઓગસ્ટ મહિનાનો પહેલું સપ્તાહ સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. નવજાત બાળકો માટે માતાનું દૂધ ખૂબ જરૂરી હોય છે, જેમાં રોગ પ્રતિકારક શક્તિ વધારતા તત્વો મોજૂદ હોય છે, જે નવજાત બાળક માટે ખૂબ જ જરૂરી છે. સ્તનપાનથી બાળકને ચેપમુક્ત સુપાચ્ય દૂધ મળી રહે છે. સ્વાસ્થ્યપ્રદ દૂધથી બાળકોનો સમુચિત વિકાસ સંભવ બને છે. મિત્રો, હાલમાં દેશના કેટલાક ભાગોમાં વરસાદ નહિવત છે તો કેટલાક ભાગોમાં લીલા દુકાળની સ્થિતિ છે. ધાર્યા કરતાં વધુ વરસાદથી ખેતરોમાં પાણી ભરાતા વાવેલો પાક નિષ્ફળ જાય છે. ઘરોમાં પણ પાણી ભરાતા ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે. મિત્રો, આવા સમયમાં સ્વચ્છતાનું ખૂબ ધ્યાન રાખવું પડે, સાથે સાથે આરોગ્યની પણ સંભાળ જરૂરી બને. તો મિત્રો, આ વરસાદની ઋતુમાં માખી મચ્છરજન્ય રોગો વધુ ફેલાય છે તો

આપણે સ્વચ્છતાનું ધ્યાન રાખીએ, સ્વાસ્થ્યનું ધ્યાન રાખીએ, પીવાનું પાણી ઉકાળીને પીએ તો પાચનને લગતી તકલીફો પણ ન થાય. તો મિત્રો, સ્વસ્થ રહો, ખુશ રહો.

કિશોર કુમારના સ્વરમાં ચલતે ચલતે ફિલ્મનું આ ગીત હમણાં આપે સાંભળ્યું. મિત્રો, આ સાથે જ સવારે સવારે કાર્યક્રમ સમાપ્ત કરવાનો સમય થઈ રહ્યો છે. આપની દોસ્ત નિમિષા જાનીને રજા આપશો. નમસ્કાર. સવારે સવારે.

મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા માહિતી સાથે મનોરંજનનો અમારો દૈનિક કાર્યક્રમ સવારે સવારે. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, સવારના 9:30 વાગી રહ્યા છે. રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

અવિનાશ વ્યાસની રચના હમણાં આપે સાંભળી. સુરેશ વાડકર અને સાધના સરગમના યુગલ સ્વરમાં. કાર્યક્રમમાં હવે સાંભળીએ જયંત પાઠકની રચના રાસ બિહારી દેસાઈના સ્વરમાં.

આ સાથે જ ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. બરાબર 10 વાગે અત્યારના મુખ્ય સમાચાર અપાશે.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં સેન્સેક્સમાં 450 અંકથી વધુનો ઉછાળો, જ્યારે નિફ્ટી 24,600થી ઉપર. રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાન ખાતે વાર્ષિક ઉનાળુ પ્રદર્શન 16 ઓગસ્ટથી જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે. મેડિકલ કાઉન્સેલિંગ સમિતિ આજે નીટ યુજી કાઉન્સેલિંગ 2026ના પ્રથમ તબક્કા માટે નોંધણી શરૂ કરશે. ભારતીય વાણિજ્યક જહાજ એમએસવી ફેઝ નૂરે ઓલૈયા પર થયેલા હુમલાની ભારતે કડક શબ્દોમાં ટીકા કરી. ભારતીય રિઝર્વ બેંક આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષા જાહેર કરશે. આજથી બ્રિક્સ દેશોના શિક્ષણ મંત્રીઓની 13મી બેઠક ભુવનેશ્વરમાં, જ્યારે બ્રિક્સ સંસ્કૃતિ કાર્યકારી જૂથની 3જી બેઠક ભોપાલમાં યોજાશે. ભારતે પાકિસ્તાન ગેરકાયદેસર કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં કથિત સ્થાનિક ચૂંટણીઓને સંપૂર્ણ બનાવટી ગણાવી. પાકિસ્તાને નવા નિયમો રજૂ કરીને વિદેશી મીડિયા પર પોતાનું નિયંત્રણ કડક બનાવ્યો છે, જેમાં વિદેશી પત્રકારોને દેશના મોટાભાગના ભાગોમાંથી રિપોર્ટિંગ કરતા પહેલા સરકારની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે. ગ્લાસ્ગોથી પરત ફરેલા ભારતીય નાયબ મુખ્યમંત્રીએ રાષ્ટ્રમંડળ રમતોની 2030ની અમદાવાદને મળેલી યજમાનની અંગે ખુશી વ્યક્ત કરી. આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરાશે. ગીર સોમનાથના દરિયામાં ડૂબેલા 5 કિશોરમાંથી 3ને બચાવાયા, 2ની શોધ

0: ખોળ. રાજ્યમાં અત્યાર સુધીમાં ખરીફ પાકનું 79% કરતાં વધુ વાવેતર, મગફળી અને સોયાબીન તરફ ખેડૂતોનો જોગ. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદનું જોર ઘટ્યું. 10 ઓગસ્ટ સુધી છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા. હવામાન વિભાગે આજે આસામ અને મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદની રેડ એલર્ટ સાથે સંભાવના વ્યક્ત કરી. કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટનો આજથી દક્ષિણ કોરિયાના આસનમાં પ્રારંભ. ઇશારાની બરુઆએ દક્ષિણ કોરિયાની લી સોહિનને 18-21, 21-15, 7-21થી હરાવી મેક ઇન ઇન્ડિયાને આગળ વધારવા અંતર્ગત જામનગરની એક કંપની અને જર્મનીના એક ઔદ્યોગિક જૂથ વચ્ચે સમજૂતીના કરાર થયા. હવે પછી આપ 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે વિજ્ઞાન જગત. વિજ્ઞાન જગત કાર્યક્રમમાં મિત્રો આજે સાંભળીએ એક્સરે અને રેડિયેશન શું છે એ વિશે સાહિલ પટેલની ત્રિલોક સંઘાણી સાથેની વાતચીત.
2: વિજ્ઞાન જગત પ્રસ્તુત કરતા દીપશિખા દુર્ગાપાલ.
3: નમસ્કાર મિત્રો, તમે આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી પ્રસારિત થતા ખાસ વિજ્ઞાન વિષયક કાર્યક્રમ વિજ્ઞાન જગત સાંભળી રહ્યા છો. અને આજે આપણે એક અદ્ભુત વૈજ્ઞાનિક શોધ વિશે વાત કરીશું, જેણે સારવારને માત્ર અનુમાનથી વાસ્તવિકતામાં પરિવર્તિત કરી દીધી. એક્સરે અને રેડિયેશન અને માનવજીવનમાં તેનું મહત્વ. ફ્રેન્ડ્સ, તમે ક્યારેક કોઈ ડોક્ટરને કહેતા સાંભળ્યા જ હશે કે પેશન્ટનો પહેલાં એક્સરે કરાવવો પડશે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ એક્સરે ખરેખર શું છે અને તે આપણા સ્વાસ્થ્યનું રક્ષણ કેવી રીતે કરે છે? લગભગ 129 વર્ષ પહેલા એક જર્મન વૈજ્ઞાનિકે પહેલીવાર આવા કિરણની શોધ કરી હતી. એક એવું કિરણ જે માનવ શરીરની અંદર જઈ શકે છે અને તેના આંતરિક અંગોનું ચિત્ર બનાવી શકે છે. આ શોધ એટલી ક્રાંતિકારી હતી કે તેમને 1901માં પહેલો નોબેલ પુરસ્કાર મળ્યો અને ત્યારથી સમગ્ર વિશ્વમાં તબીબી વિજ્ઞાનમાં એક નવા યુગની શરૂઆત થઈ. આજે હાડકાના ફ્રેક્ચર, ફેફસાના રોગ, દાંતની તપાસ અને કેન્સર જેવા ગંભીર રોગનું નિદાન કરવા માટે પણ એક્સરેનો ઉપયોગ થાય છે. એક્સરે ફક્ત શરીરને જોવાનું સાધન નથી, તે જીવન બચાવનાર ટેકનોલોજી છે. હવે કિરણોત્સર્ગ એટલે કે રેડિયેશન વિશે વાત કરીએ. રેડિયેશન ફક્ત એક્સરે પૂરતું મર્યાદિત નથી. ગામા કિરણો, અલ્ટ્રાવાયોલેટ કિરણો, ઇન્ફ્રારેડ કિરણો આ બધા માનવ જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તો મિત્રો, આજના પ્રેઝન્ટેશનમાં અમે તમને આ વિષય સાથે પરિચિત કરાવવા જઈ રહ્યા છીએ અને આ વિષય પર ઊંડાણથી વાતચીત કરવા એક સાયન્સ એન્થ્યુઝિયાસ્ટ સાહિલ પટેલ ત્રિલોક સંઘાણી સાથે જોડાઈ રહ્યા છે. આવો સાંભળીએ એક્સરે અને રેડિયેશનની માનવજીવન પર અસર સાહિલ પટેલના દ્રષ્ટિકોણથી.

0: સાહિલ નમસ્કાર.
1: નમસ્કાર.
0: આપણે વાત કરવાની છે એક્સરે વિશે. એક્સરે નહોતા ત્યારે કઈ રીતે નિદાન થતું હતું એ આખો અલગ કલ્પનાનો વિષય છે. સાહિલ, વારંવાર આપણે આપણા કોઈ સગા સંબંધી બીમાર પડ્યા હોય ને આપણે એક્સરે પડાવીએ એવું આપણે બોલતા હોઈએ, પણ એક્સરે વિશે આપણે બહુ જાણીએ છીએ છતાં પણ ઘણું બધું નથી જાણતા. એવી બધી વાતો આપણે કરવાની છે. તો સૌ પ્રથમ તો એક્સરે એ શું છે અને તે કઈ રીતે કામ કરે છે એ તમે અમારા શ્રોતા મિત્રોને કહો.
1: હા, એક્સરે એક પ્રકારના ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન હોય છે,
0: બરોબર,
1: જેની તરંગ લંબાઈ યુવી રેસ કરતા ઓછી હોય છે અને ગામા રેસ કરતા વધારે હોય છે. એટલે કે એક્સરે એવા ઇલેક્ટ્રોમેગ્નેટિક કિરણો છે જેની તરંગ લંબાઈ ઘણી ઓછી અને ઉર્જા એટલી વધારે હોય છે કે આપણા શરીરની જે ચામડીઓ છે ને તેને પસાર કરીને આપણા જે શરીરની અંદર આંતરિક રચના છે તે આપણને ફોટોના રૂપમાં આપે છે.
0: બરોબર.
1: એટલે હું તમને એનું બેઝિક સેટઅપ કહું તો કંઈક આવું હોય છે. એક્સરે મશીન હોય છે, આપણે હોઈએ છીએ અને એક ફોટોગ્રાફિક ફિલ્મ હોય છે.
0: બરોબર.
1: આપણું સેન્ડવિચના જેવું આમ સ્ટ્રક્ચર હોય છે કે આપણે વચ્ચે હોઈએ, એક તરફ મશીન હોય અને બીજી તરફ ફોટોગ્રાફિક ફિલ્મ હોય.
0: બરોબર.
1: અથવા તો ડિજિટલ સેન્સર હોય. તો એક્સરે મશીનમાંથી રેડિયેશન આવતા હોય છે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જ હોય છે અને આપણા શરીરનાથી પસાર થઈને જે પેલી ફિલ્મ હોય છે એના ઉપર આપણા જે આંતરિક રચના હોય છે એ આવી જાય છે. તો આપણે હંમેશા જોયું છે કે ફોટો બ્લેક એન્ડ વ્હાઈટ હોય છે.
0: બરોબર.
1: એમાંથી જે બ્લેક વસ્તુ હોય છે ને જે વ્હાઈટ વસ્તુ હોય છે એની આપણે વાત કરીએ.
0: બરોબર.
1: તો વ્હાઈટ જે હોય છે એ આપણા હાડકા હોય છે જ્યાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે અથવા તો અમુક ટ્યુમર્સ હોય છે, એટલે એ વસ્તુ હોય છે જ્યાંથી એક્સરે પસાર નથી થતા.
0: બરોબર.
1: જ્યાં અટકી જાય છે, કેમ કે જે વધારે ઘનતાવાળી વસ્તુ હોય છે એટલે કે જેની ડેન્સિટી વધારે હોય એ એક્સરે શોષી લે છે.
0: બરોબર.
1: તો જયારે એક્સરે શોષી લે છે ત્યારથી પસાર નથી થતા એટલે એ વસ્તુ તે સફેદ આવે છે.
0: બરોબર.
1: અને

0: નરમ પેશીઓ હોય છે જેથી એક્સરેસ પસાર થઈ જાય છે,
1: બરોબર,
0: એટલે કે એ વસ્તુ ત્યાં કાળી અથવા તો આપણે કહીએ કે ડાર્ક આવે છે.
1: બરોબર છે.
0: એટલે એક્સરેસ એવી રીતે કામ કરે છે કે આપણને બ્લેક એન્ડ વ્હાઇટમાં બતાવે છે. તો જેમ કે એક્સરેસ અમુક ધાતુ હોય છે એને પસાર કરે છે, અમુક ધાતુને પસાર નથી કરતા.
1: બરોબર છે.
0: જેમ કે એલ્યુમિનિયમની વાત કરીએ તો એલ્યુમિનિયમને પસાર કરી જાય છે, પણ સોનાની વાત કરીએ અથવા તો લેડની વાત કરીએ તો પસાર નથી કરતું. એટલે અને આપણે આજે વાત કરશું કે એક્સરેસનું વધારે પ્રમાણમાં નુકસાન થતું હોય છે, તો એનાથી બચવા માટે આપણે લેડનું આપણે એક ઢાલ તૈયાર કરીએ છીએ, જેનાથી આપણે બચી શકીએ છીએ. કેમ કે વગર કે આપણે એક્સરેસ લઈએ તે આપણા માટે હાનિકારક હોય છે.
1: બરોબર છે. એટલે કોઈ પણ વસ્તુનો વધારે પડતો ઉપયોગ એ નુકસાન પહોંચાડે છે, એ આપણે યાદ રાખવું પડે. હવે સાહેબ, યુવી રેસ ની વાત કરી, ગામા રેસ ની વાત કરી, આ કિરણો બધા શું હોય છે એની થોડી વાત કરશો?
0: હા, આ કિરણો બી ઇલેક્ટ્રોમેગ્નેટિક કિરણો જ હોય છે.
1: બરોબર.
0: જે એક્સરેસ કરતા તેની તરંગ લંબાઈ અને ઉર્જામાં તફાવત ધરાવતા હોય છે.
1: બરોબર.
0: આપણે વાત કરીએ કે એક્સરેસ, મેં તમને પહેલા જ કીધું, એની ઉર્જા ઘણી વધુ હોય છે અને તરંગ લંબાઈ ઘણી ઓછી હોય છે, પણ એ સેકન્ડ નંબર પર આવે છે ગામા રેસ પછી. ગામા રેસ સૌથી વધુ ઉર્જા ધરાવતા કિરણો છે. એવી જ રીતે વાત કરું તો સૌથી ઓછી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોમેગ્નેટિક કિરણો હોય તો એ રેડિયો વેવ્સ છે.
1: બરોબર.
0: આજે આપણે રેડિયો સાંભળતા હોય છે તો એ પણ રેડિયો વેવ્સના કારણે જ શક્ય છે. અને રેડિયો વેવ્સ પછીની વાત આવે ઇલેક્ટ્રોમેગ્નેટિકમાં, તો ઉર્જા સેકન્ડ નંબર પર આવે છે એ આવે છે માઇક્રોવેવ.
1: બરોબર.
0: આજે આપણે જે કિચનમાં ઓવન હોય છે જેમાં ખાવાનું ગરમ કરતા હોઈએ છીએ ત્યાં એનો ઉપયોગ થતો હોય છે. એવી જ રીતે માઇક્રોવેવ્સનો ઉપયોગ આપણે વાયરલેસ નેટવર્કમાં પણ કરતા હોઈએ છીએ.
1: બરોબર.
0: પછી આવે છે ઇન્ફ્રારેડ રેડિયેશન. આપણા ટીવીમાંથી જે કિરણો, ટીવીના રિમોટમાંથી જે કિરણો નીકળતા હોય છે, જે ટીવી કેપ્ચર કરતું હોય છે,
1: બરોબર,
0: એ ઇન્ફ્રારેડ રેડિયેશન હોય છે જેની ઉર્જા માઇક્રોવેવ કરતા પણ થોડી વધારે હોય છે.
1: અચ્છા.
0: હા. અને પછી આવે છે વિઝિબલ રેડિયેશન. વિઝિબલ એટલે કે આપણે જે બધું જોઈ શકીએ તે બધું.
1: બરોબર.
0: ઉપરના જે કિરણોની વાત કરી એ આપણે નથી જોઈ શકતા.
1: બરોબર.
0: અને વિઝિબલ કરતા વધુ ઉર્જાવાળા હોય છે એ પણ આપણે નથી જોઈ શકતા. એટલે વિઝિબલ રેડિયેશન એ બધા કિરણો છે જેને આપણે જોઈ શકીએ છીએ.
1: બરોબર.
0: અને એની પછી આવે છે યુવી રેઝ, એટલે કે આપણા સૂર્યના કિરણો આપણે જોયું છે કે આપણે સાંભળ્યું પણ હોય છે કે કિરણોમાં યુવી રેઝ હોય છે.
1: બરોબર.
0: અને પછી આવે છે એક્સરેસ, એક્સરેસ જેની આજે આપણે વાત કરશું. અને અંતે આવે છે ગામા રેસ. એટલા પાવરફુલ રેડિયેશન હોય છે.
1: અચ્છા.
0: કે એના જે રેડિયેશન હોય છે એ કોઈ જીવ હોય અને મારી નાખે છે.
1: ઓહો, ગામા રેસ સૌથી વધારે પાવરફુલ હોય.
0: હા. એટલે જયારે ડોક્ટર્સ ઓપરેશન કરતા હોય તેની પહેલા જે મેડિકલ ઇક્વિપમેન્ટ હોય છે, સાધનો હોય છે, એને સ્ટરીલાઇઝ કરવું ખરું અગત્યનું હોય છે. કેમ કે જો આપણે સ્ટરીલાઇઝ ના કરીએ અને સાફ ના કરીએ એટલા, તો બેક્ટેરિયા હોય છે ઇન્ફેક્શન ફેલાય. કેમ કે ડાયરેક્ટલી આપણા ઓર્ગન્સ જોડે કનેક્ટ થાય તો રિએક્શન થઈ જાય, એટલા માટે ઇન્ફેક્શન થાય. તો એને સ્ટરીલાઇઝ કરવું ખૂબ જ અગત્યનું છે. તો ગામા રેસનો ઉપયોગ આપણે ત્યાં કરીએ છીએ.
1: વાહ.
0: પછી ગામા રેસનો ઉપયોગ આપણે પેટ સ્કેનમાં પણ થાય છે. પેટ સ્કેન જે આપણે પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી કે તેમાં પણ થાય છે. અને આનો ઉપયોગ આપણે ખાવાનું જે હોય છે આપણું ફૂડ, એમાં જે બેક્ટેરિયા જે ખાવાનું બગાડી નાખે છે એને બેક્ટેરિયાને મારવા માટે પણ કરે છે. કેમ કે આનું પાવરફુલ, આનો રેસ એટલા પાવરફુલ છે કે કોઈ જીવ હોય બેક્ટેરિયા એને મારી નાખે છે.
1: અચ્છા.
0: એટલે આનાથી શું થાય છે કે ખાવાનું જે સ્વાદ હોય છે એ પણ એમને એમ રહે છે અને ફ્રેશનેસ પણ એમને એમ રહે છે અને આપણે ખાઈ પણ શકીએ છીએ.
1: બરોબર. પણ એમાં જે બેક્ટેરિયા હોય એનો નાશ થઈ જાય. બહુ સરસ વાત કરી સાહેબ. હવે થોડું આપણે ઇતિહાસમાં પાછળ જઈએ. એક્સરે ની આપણે જે વાત કરી રહ્યા છીએ, પણ એક્સરે જયારે અસ્તિત્વ નહોતું ત્યારે આપણી સારવાર કેમ થતી હતી? કારણ કે આપણને બધાને ખબર છે, આપણે ફ્રેકચર થયું હોય, કોઈ પણ અસ્થિભંગ થયો, કોઈ પણ ઘણા બધા રોગોની સારવારમાં, નિદાનમાં એક્સરે નું બહુ મહત્વની ભૂમિકા હોય છે. પણ એક્સરે જયારે નહોતા ત્યારે આપણું નિદાન, રોગોનું નિદાન કઈ રીતે થતું હતું એની થોડી વાત કહેશો?
0: હા, જરૂર. એક્સરે નહોતા એની પહેલા જયારે ડોક્ટર સારવાર આપતા હતા, જેમાં ડોક્ટર પેશન્ટની, મતલબ દર્દીની શારીરિક રીતે તપાસતા હતા, પાલ્પેશન કરીને. પછી દર્દીને કેટલો દુખાવો છે,
1: બરોબર,
0: કેટલો સોજો છે, ચાલવામાં ક્યાંય દુખાવો થાય છે કે નહીં, કે પછી હાડકાનો આકાર બદલાયો છે કે નહીં, આના પરથી તે સારવાર આપતા હતા. એટલે ટૂંકમાં કહું તો ડોક્ટર્સ એમનો તર્ક અને ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને જ સારવાર નક્કી કરતા.
1: એટલે અનુમાનોના આધારે કરવાના સારવાર.
0: એક્ઝેક્ટલી. અનુમાનના આધારે
1: અને એક્સરેને કારણે આપણને એક ચોક્કસ માહિતી મળવા માંડી, એવું આપણે કહી શકીએ. બરોબર ને?
0: કેમ કે એક્સરેસ નતા એની પહેલા ડોક્ટર્સ થી ડોક્ટર્સ વસ્તુ બદલાય. જેમ કે આપણે કોઈ એક ડોક્ટર પાસે જોઈએ તો એમનો ઓપિનિયન અલગ હોય.
1: બરોબર.
0: અને બીજા ડોક્ટરનો ઓપિનિયન અલગ હોય. કેમ કે એમના લોજિક પરથી એ કહેતા હોય છે.
1: બરોબર છે.
0: એક્સરેસ આવી ગયા ત્યારથી વસ્તુ એક પ્રમાણિત થઈ ગઈ. પછી આપણે અમદાવાદમાં એક્સરેસ પડાય કે રાજકોટમાં પડાવી,
1: બરોબર છે,
0: વસ્તુ તો એ જ બતાવશે જે અંદર થઈ છે,
1: જે વાસ્તવિકતા છે.
0: હા, વાસ્તવિક જ બતાવશે.
1: તો એક્સરે ની શોધ કઈ રીતે થઈ એની પણ થોડી વાત કરશો સાહિલ?
0: હા, જરૂર. એક્સરેસ ની શોધ ખૂબ રસપ્રદ રહી હતી. જર્મનીના એક વૈજ્ઞાનિક હતા, વિલહેમ રોન્ટજેન.
1: બરોબર.
0: એક ડિસ્ચાર્જ ટ્યુબ થી જે કેથોડ રેઝ નીકળતા હોય છે તેનો અભ્યાસ કરતા હતા. આ જે પ્રયોગ હતો એમનો, એમાં એક મીટર દૂર બેરિયમ પ્લેટિનો સાયનાઇડનો પડદો હતો, એના ઉપર એમને આછા લીલા કલરનો પડછાયો જોયો. આ જે પડછાયો હતો એ એમના પ્રયોગનો ભાગ નહોતો, એટલે એ જોઈને તે અચંબિત થયા. એ પડછાયો તેમણે જયારે જોયો ત્યારે એમને પછી વિચાર્યું કે આ વસ્તુ જે છે એ એમના પ્રયોગનો જે અભ્યાસ કરતા હતા એને લગતું વળગતું નતું.
1: બરોબર.
0: પણ એમને પડછાયા પાછળનું કારણ શોધવા માટે રાત દિવસ એક કરી અને અઠવાડિયા સુધી એમને પ્રયોગશાળામાં રહીને એના પાછળનું કારણ શોધતા હતા.

0: ત્યાર પછી એમને એક મહિના પછી એમના વાઈફના ડાબા હાથનો એમને એક્સરે લીધો.
1: અચ્છા.
0: હા, એમાં એમના વાઈફની જે ડાબા હાથની જે આંગળીઓ હતી એના બધા હાડકામાં ચોખ્ખા દેખાતા હતા.
1: બરોબર.
0: અને મજાની વાત તો એ પણ છે કે જેમની એન્ગેજમેન્ટ રિંગ જે એમને ત્રીજી આંગળી પર પહેરી હતી એ પણ દેખાતી હતી. ત્યારે આ જે ફોટો હતો ત્યારે જયારે એમને વાઈફે જોયો ત્યારે એમને એવું કીધું, આઈ હેવ સીન માય ડેથ, એટલે કે મેં મારું મૃત્યુ જોઈ લીધું. કેમ કે એ વખતે આપણે ક્યારે હાડકા જોવા તો આપણે કલ્પના કરીએ તો એવું જ છે કે હાડકા આપણે ના જોઈ શકીએ બહારથી, અને ચીરીને જ જોવા પડે. અને એ વખતે આપણે એ જોયા એટલે આપણે ખૂબ જ અચંબિત થયા. આજે આપણે અચંબિત નથી થતા કેમ કે આપણા રૂટીન લાઈફ ને પાર્ટ થઈ ગયો છે.
1: બરોબર.
0: આપણે કરાયો હોય, આપણે ના કરાયો તો આપણા ફેમિલીમાંથી કોઈ કરાયો તો આપણે જોયો જ હોય.
1: બરોબર છે.
0: એટલે આપણે એને અચંબિત નથી થતા. પણ હા, કોઈ 5-6 વર્ષનું બાળક હશે એ જોઈને ખૂબ અચંબિત થશે. અને એના જે પ્રશ્નો હશે એવા જ પ્રશ્નો આખા જગતના હતા એ વખતે.
1: બરોબર.
0: કેમ કે આ પહેલી વાર હતું જયારે આખા જગતે આ ફોટો જોયો હતો.
1: બરોબર છે.
0: અને આ પહેલો મેડિકલ એક્સરે હતો જેનાથી આપણને ખબર પડી કે એક્સરે ની આની ઉપયોગો મેડિકલમાં આપણે લઈ શકીએ છીએ.
1: તો એ કઈ રીતે ખબર પડી કે આપણે મેડિકલમાં એટલે કે રોગોના નિદાનમાં એક્સરે નો ઉપયોગ કરી શકીએ?
0: હા, જયારે આ ફોટો લીધો ત્યારે રોન્ટજનના મગજમાં વિચાર આવ્યો કે આનો આપણે મેડિકલમાં ઉપયોગ લઈને આનો ખૂબ ઉપયોગ કરી શકીએ છીએ.
1: બરોબર.
0: ત્યારે એમને એ વખતે યુરોપના જે બધા ડોક્ટર્સ હતા એમને પત્ર લખીને આના વિશે જાણ કરી.
1: બરોબર.
0: અને એ વખતે 20 દિવસની અંદર અંદર જ યુરોપમાં આની મેડિકલમાં ઉપયોગો શરૂ થઈ ગયા હતા.
1: શું વાત છે.
0: હા, તો એક પહેલા ડોક્ટર હતા જ્હોન એડવાર્ડ, જેમને એક્સરે થી પેશન્ટની સારવાર કરી હતી. પેશન્ટના હાથમાં સોય અટવાઈ ગઈ હતી, તો એ વસ્તુ પહેલા કરવી હોય તો અનુમાનથી જ કરવી પડતી હતી. પણ એક્સરે આવ્યો એટલે એ એક્સરે લઈને એમને કર્યું હતું. અને એ જ પહેલા ડોક્ટર છે જેમને ઓપરેશન પણ એક્સરે ના આધાર પર કર્યો હતો. હા, તરત જ જયારે આ પેશન્ટ પત્યું ત્યારે બીજા જ મહિને એમને એક્સરે લઈને એક પેશન્ટનું ઓપરેશન કર્યું હતું. કેમ કે આજે આપણે ઓપરેશન કરવું હોય ત્યારે ડોક્ટર્સ આપણને ઘણા સ્કેન્સ પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે, એક્સરે પણ પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે.
1: બરોબર.
0: એટલા માટે કેમ કે આપણને ખબર પડે કે એક્ઝેક્ટલી પ્રોબ્લેમ ક્યાં છે તો ડોક્ટર્સ એ રીતે ઓપરેટ કરી શકે.
1: બરોબર.
0: તો એક્સરે નો ઉપયોગ ઓપરેશન માટે આ ડોક્ટરે જ કર્યો હતો એ વખતે.
1: હવે આને એક્સરે નામ કઈ રીતે પડ્યું? કારણ કે આપણે વાયરે કે ઝેડરે એવું કેમ નથી કહેતા, એક્સરે કેમ કહીએ છીએ?
0: હા, આ ખૂબ સારો સવાલ છે. કેમ કે એક્સરે આપણને એક સમય પણ એવું લાગે કે આ આલ્ફાબેટ પરથી નામ પાડી લીધું છે.
1: બરોબર.
0: ના, પણ એવું નથી કે એને રેન્ડમલી એક્સરે કહી દીધું.
1: બરોબર.
0: ગણિતમાં કોઈ વસ્તુ અજાણી હોય.
1: બરોબર.
0: તો એ આપણે અજાણી વસ્તુને એક્સ ધારીને આપણે શોધતા હોય છે.
1: બરોબર.
0: એટલે જયારે રોન્ટજન આના કિરણો વિશે અભ્યાસ કરતા હતા, અજાણ્યા કિરણો હતા, ત્યારે રોન્ટજનને ખબર નથી આ કિરણો કયા છે, એટલે એમને અજાણ્યા કિરણોને નામ આપવા માટે એક્સરે નક્કી કર્યું.
1: અચ્છા, શું વાત.
0: ગણિતના ઉપરથી એમને નક્કી કર્યું કે આપણે એક્સરે કહીશું.
1: બરોબર છે.
0: દુનિયામાં રોન્ટજન રિસ પણ કહેતા હતા, પણ એક્સરે રોન્ટજન પોતે આને એક્સરે કહેવાનું માનતા હતા.
1: અચ્છા, એટલે એક્સરે નામ પ્રચલિત થઈ ગયું.
0: હા, એક્સરે પ્રચલિત.
1: હવે સાહિલ, સવાલ એ થાય કે એક્સરે થી આપણું વધારે પડતા પ્રમાણમાં એક્સપોઝર થાય તો નુકસાન થાય?
0: હા, જયારે એક્સરે ની શોધ થઈ એ વખતે વૈજ્ઞાનિકો આનો ઘણા અનેકો પ્રયોગ કરતા હતા. એમાંથી ઘણા વૈજ્ઞાનિકો એવું નોંધ્યું હતું કે વધારે પ્રમાણમાં લઈએ તો આનું નુકસાન થતું હતું, જેમ કે વાળ ખરી પડતા હતા.
1: બરોબર.
0: પછી બળતરા થતા હતા, સોજો આવતો હતો.
1: બરોબર.
0: એમાંથી હું તમને એક કિસ્સો કહું. જયારે એક્સરે શોધાયા એના 2 મહિના પછી એક બાળકના માથામાં ગોળી વાગી હતી. એ લોકો વન્ડરબિલ્ટ યુનિવર્સિટીની પ્રયોગશાળામાં આવ્યા હતા. ત્યાં પ્રોફેસર ડેનિયલ હતા અને ડુડલે હતા, વિલિયમ ડુડલે. ત્યાં બાળકના માથાનો એક્સરે લેવાનું નક્કી કર્યું.
1: બરોબર.
0: પણ ડુડલે એની પહેલા એવું નક્કી કર્યું કે એ એમના માથાનો એક્સરે લેશે અને પ્રયોગ કરીને જોશે. ત્યારે પછી ડેનિયલે ડુડલેના માથામાં એક્સરેની ટ્યુબ મૂકી અને સતત 1 કલાક સુધી એક્સરે એક્સપોઝર આપ્યો.
1: ઓહો.
0: ત્યારે ખબર નથી એ વખતે તો કે આનું શું રિઝલ્ટ મળશે.
1: બરોબર.
0: પણ 21 દિવસ પછી જયારે ડેનિયલે જોયું તો ડુડલેના માથામાં જેટલા ભાગમાં એક્સરેની ટ્યુબ મૂકી હતી એટલા ભાગમાંથી વાળ ખડી પડ્યા હતા.
1: ઓહો.
0: એટલે કે એટલા ભાગમાં ટાલ પડી ગઈ હતી.
1: બરોબર.
0: ત્યારે ખબર પડી કે વધારે પ્રમાણમાં લઈએ તો વાળ ખરી પડે છે.
1: બરોબર.
0: એવી જ રીતે એક વૈજ્ઞાનિક હતા જે પ્રયોગ કરતા હતા, જેમાં એમને એવો પ્રયોગ કર્યો કે એક્સરેની ટ્યુબ પાસે એમની આંગળીઓ રાખી અને ઘણા લાંબા સમય સુધી એક્સરેનો એક્સપોઝર લીધો.
1: બરોબર.
0: તો એમને જોયું તો એમની આંગળીઓ સોજી ગઈ હતી.
1: ઓહ.
0: અને દુખાવો પણ શરૂ થઈ ગયો હતો. એટલે આપણે એવું કહી શકીએ કે એક્સરેને વધારે પ્રમાણમાં લઈએ તો એનું નુકસાન થતું હોય છે. આપણે વધારાના એક્સરે થી બચવું હોય તો આનું એક સોલ્યુશન છે, જેમ કે કોઈ ડોક્ટર્સ આપણે ક્યારે એક્સરે પ્રિસ્ક્રાઇબ કરે અને આપણે એક્સરે કરાવ્યો અને કોઈ કારણોસર આપણે ડોક્ટર બદલવાના થાય તો બીજા ડોક્ટર પાસે જઈએ તો આપણો પહેલા વાળો એક્સરે લઈ જઈએ તો આપણે બીજો એક્સરે ના પાડવો પડે.
1: બરોબર છે.
0: અને ડોક્ટર્સ કહે બી નહીં કે બીજો એક્સરે લો.
1: બરોબર છે.
0: આનાથી આપણે આવા ઘણા બધા આપણે એક્સરે બતાવી શકીએ છીએ આપણા શરીરમાં એન્ટર થવાથી.
1: બરોબર છે. તો આ થોડીક આપણે સાવધાની રાખવી પડે. હવે આ આપણે એક્સરે ની આપણે જે આખી વાત કરી એમાં એક્સરે નો આપણે એક જ ઉપયોગની વાત કરી કે મેડિકલ ફિલ્ડમાં ઉપયોગ થાય છે, તો એ સિવાય બીજા કોઈ ક્ષેત્રમાં આનો ઉપયોગ થાય છે?
0: હા, અને શરૂઆતમાં તો મેડિકલમાં જ ઉપયોગ લેવામાં આવ્યો હતો, કેમ કે મેં જેમને તમને પહેલા કીધું કે રોન્ટજેન જ ખબર પડી મેડિકલમાં થઈ શકે, પણ આના બીજા

0: ઉપયોગોમાં આપણે વાત કરીએ તો એરપોર્ટ પર જે આપણો લગેજ હોય છે
1: બરોબર.
0: એની સ્ક્રીનિંગ એટલે એનું જે તપાસણી કરે છે, નિરીક્ષણ કરે છે, એમાં એક્સરેનો ઉપયોગ થતો હોય છે.
1: બરોબર.
0: પછી એક્સરેનો આપણો ઉપયોગ એસ્ટ્રોનોમીમાં, એક્સરે ટેલિસ્કોપ જે હોય છે
1: બરોબર.
0: એનાથી આપણે જે દૂર સ્થિત દૂર દૂરના તારાઓ હોય છે, તારા વિશ્વ એટલે કે ગેલેક્સી હોય છે, એને આપણે શોધી શકીએ છીએ.
1: જી.
0: એવી જ રીતે આપણે એક્સરેનો ઉપયોગ ઇતિહાસ સમજવા અને સાચવવા માટે પણ કરીએ છીએ. જેમ કે કોઈ જૂના ચિત્રો હોય કે મૂર્તિ હોય
1: બરોબર
0: કે આપણી કોઈ કલાકૃતિ હોય એને સમજવી હોય, અભ્યાસ કરવો હોય, એના માટે કરીએ છીએ. પછી મટીરિયલ સાયન્સની વાત કરીએ તો એમાં જે કન્સ્ટ્રક્શન મટીરિયલ હોય છે એમાં કોઈ નબળો પોઈન્ટ છે, નબળો ભાગ છે,
1: બરોબર,
0: એ પણ આપણે એક્સરેથી તપાસી શકીએ છીએ. એવી જ રીતે એક બાયોલોજીની એપ્લિકેશનની વાત કરું તો એક્સરે ડિફ્રેક્શન અને એક્સરે ક્રિસ્ટલોગ્રાફી એક મેથડ છે.
1: બરોબર.
0: એનાથી સ્ફટિક એટલે કે ક્રિસ્ટલની રચના આપણે ખબર પડી શકે છે.
1: અચ્છા, તો આ તો તમે બહુ ઘણા બધા ઉપયોગો એક્સરેના કહી દીધા જે મારા જેવા ઘણા મિત્રો જાણતા નહોતા. સાહિલ, હવે આ એક્સરે ઉપયોગો જાણ્યા, એના ગેરફાયદા જાણ્યા, એની મર્યાદાઓની થોડી વાત કરીશું કે એક્સરેની મર્યાદાઓ શું શું છે?
0: હા, દરેક વસ્તુ હોય એની કોઈ મર્યાદા રહેતી હોય છે.
1: બરોબર.
0: જ્યારે એક્સરે શોધાય ત્યારે એક્સરેના આપણે ઉપયોગો જાણ્યા, પણ આપણું માનવ મગજ એટલું સરસ છે કે આપણે વિચારવા માટે એટલા સક્ષમ છીએ કે આપણે એવું વિચારી શકીએ છીએ કે એક્સરેમાં આપણે કયા કયા ઉપયોગો લીધા, પણ એક્સરેમાં કઈ વસ્તુ નથી દેખાતી, તો આપણે એવું શું કરશું તો એ વસ્તુ આપણે જોઈ શકશું.
1: બરોબર.
0: તો એક્સરેમાં મેં તમને પહેલા કીધું કે નરમ પેશીઓથી એક્સરે પસાર થઈ જાય છે, તો એ વસ્તુ આપણે ફોટામાં નથી આવતી.
1: બરોબર.
0: એટલે નરમ પેશીઓમાં કોઈ ઈજા થઈ હોય તો આપણને એક્સરેમાં નથી પડતી. તો એ વખતે અલન કોર્મેક નામના એક વૈજ્ઞાનિક હતા, એમને શું કર્યું, અલગ અલગ ઘનતાવાળી એટલે આપણા પેશીઓમાં જે પેશીઓ હોય છે જેની ઘનતા અલગ અલગ, ડેન્સિટી અલગ અલગ હોય છે, એવી એક મેથેમેટિકલ પ્રિન્સિપલ બનાવ્યા અને એને પછી એમને મલ્ટીપલ ફોટોઝ લીધા એક્સરેના, એટલે કે અલગ અલગ એંગલથી ઘણા બધા એક્સરેના ફોટો લીધા અને આ બધાને એમને ડિજિટલ ટેકનોલોજી સાથે સમાવેશ કર્યો અને સિટી સ્કેન આપ્યો.
1: અચ્છા.
0: ત્યારે ગોડફ્રે હાઉન્સફિલ્ડ કરીને બી એક વૈજ્ઞાનિક હતા, આ એમનું અનુમાન જે હતું અલન કોર્મેકનું, એમને ક્લિનિકલી આપણે મશીન વાપરી શકીએ એવું મશીન બનાવ્યું ગોડફ્રે હાઉન્સફિલ્ડે.
1: બરોબર.
0: કેમ કે આપણે ભૌતિક વિજ્ઞાનની વાત કરીએ તો એનો જે સાધનો છે આપણે એને હોસ્પિટલમાં ના મૂકી શકીએ કેમ ને, એમને એવું મશીન બનાવવું પડે જે આપણે હોસ્પિટલમાં વાપરી શકીએ. તો ત્યારે ખબર પડી કે આપણે સિટી સ્કેનમાં નરમ પેશીઓ જોઈ શકીએ છીએ. હા, એક રક્તવાહિનીઓ હું તમને કહેવાનું રહી ગયું, રક્તવાહિનીઓ પણ આપણે એક્સરેમાં નથી જોઈ શકતા.
1: બરોબર છે.
0: પછી જ્યારે સિટી સ્કેન શોધાઈ ગયો ત્યારે ખબર પડી કે આપણા જે મગજમાં વ્હાઈટ મેટર અને ગ્રે મેટર હોય છે એ વસ્તુ આપણે એક્સરેમાં ડિફરન્શિયેટ નથી કરી શકતા, એટલે કે આપણે એક્સરે લઈએ તો આપણને નથી ખબર પડતી કે આ વ્હાઈટ મેટર છે, આ ગ્રે મેટર છે.
1: બરોબર.
0: તો એ વસ્તુ સિટી સ્કેનમાં આપણે ડિફરન્શિયેટ કરી શકીએ છીએ કે આ વ્હાઈટ છે અને આ ગ્રે છે. એવી જ રીતે મગજમાં જે વેન્ટ્રિકલ્સ હોય છે ત્યાં જે પ્રવાહી હોય છે જેને સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ કહીએ, એ વસ્તુ પણ આપણે સિટી સ્કેનમાં જોઈ શકીએ છીએ જે એક્સરેમાં નતા જોઈ શકતા.
1: બરોબર છે.
0: અને બીજું એક એક્સરેમાં આપણે ક્રેક જોઈ શકીએ છીએ, કેમ કે હાડકું ભાગી ગયું તો તેથી એક્સરેસ પસાર થઈ જાય એટલે ત્યાં વસ્તુ કાઢી આવે.
1: બરોબર.
0: પણ માઇનર ક્રેક હોય, નાનકડી ક્રેક હોય
1: જે
0: એક્સરેમાં નથી પકડાતી, એ વસ્તુ સિટી સ્કેનમાં પકડાઈ જશે.
1: બરોબર છે.
0: કેમ કે સિટી સ્કેનનો એક ઉપયોગ એવો છે કે એની ખાસિયત છે થ્રીડીમાં બતાવે છે.
1: બરોબર.
0: એનાથી શું થાય છે કે આપણા અંગો જેવા છે અને આપણે થ્રીડીમાં જોઈ શકીએ છીએ. એવી જ રીતે સિટી સ્કેનમાં આપણે બ્લડ ક્લોટિંગ થયું હોય એ પણ આપણે જોઈ શકીએ છીએ.
1: બરોબર છે. એક્સરેમાં એ ખબર
0: નથી પડતી. રાઈટ રાઈટ.
1: એટલે એક્સરેની મર્યાદાઓ પણ અમુક છે. હવે ભારતમાં એક્સરેના આગમનની વાત થોડી, એની વાત થોડી તમે કહેશો સાહિલ?
0: હા જરૂર. એક્સરેની શોધ જ્યારે થઈ યુરોપમાં એ વખતે જ ભારતમાં પણ તરત જ મહેન્દ્ર સિરકા નામના એક વૈજ્ઞાનિક હતા.
1: બરોબર.
0: એમને યુરોપથી રોન્ટજેનની ટ્યુબ મંગાવી હતી.
1: બરોબર.
0: અને જ્યારે ટ્યુબ આવી પહોંચી ભારતમાં ત્યારે એમને એક્સરેનો ફોટો લીધો હતો, પણ થયું એવું હતું કે પહેલો જે ફોટો લીધો એ સારો નહોતો આવ્યો, કેમ કે વધારે પડતા પ્રમાણમાં એક્સરેસ પડી ગયા હતા.
1: બરોબર.
0: પણ એ પ્રયાસો કરતા હતા અને એમને સિદ્ધિ હાસિલ કરી.
1: બરોબર.
0: તો આપણે એવું કહી શકીએ કે પહેલો સક્સેસફુલ એક્સરે આપણે ભારતમાં 23 જૂન 1896 લીધો હતો.
1: અચ્છા, વાહ, તમને ડેટ પણ એક્ઝેક્ટ.
0: હા, 23 જૂને લીધો હતો. એ આપણે યાદ રાખવું ખૂબ અગત્યનું છે, કેમ કે આપણે ભારતમાં કોઈ સિદ્ધિ હાસિલ કરીએ એ આપણા માટે ખૂબ
1: મહત્વની
0: વાત.
1: બરોબર છે. અને ખાસ કરીને તબીબ વિજ્ઞાનમાં એક્સરેનું આગમન આપણે ભારતમાં થયું એ બહુ મહત્વની ઘટના છે, એવું આપણે કહી શકીએ. બરોબર ને?
0: હા, બરાબર.
1: હવે સાહિલ, આપણે જયારે એક્સરેના ઉપયોગની વાત કરીએ છીએ તો ઇતિહાસને સમજવામાં અથવા ઇતિહાસની જાણવણીમાં પણ એક્સરેનો ઉપયોગ થાય છે, એની થોડી વાત કહેશો?
0: એક આપણે ભારતની વાત રહી ગઈ મારે અગત્યની હતી.
1: બરોબર. એ પેલા કહી દો.
0: હા, આચાર્ય જગદીશ ચંદ્ર બોઝ હતા, એમને રોન્ટજેનનું જે સાધન હતું એ એમના અસિસ્ટન્ટ જગાદિંદુ બાબુ હતા પ્રેસિડેન્સી કોલેજ કોલકાતામાં, તે એમને એ રોન્ટજેનનું સાધન એમને જાતે બનાવ્યું હતું.
1: વાહ, શું વાત છે. એટલે એક રીતે જોઈએ તો આપણે
0: એક્સરેમાં તરત આપણે સંશોધન અને પ્રગતિ કરવાનું શરૂ કર્યું હતું.
1: વાહ, બહુ સરસ.
0: અને આ જે જગદીશ ચંદ્ર બોઝ હતા એ એટલા ઉત્સુક હતા કે એમને એક્સરે અલગ અલગ મટીરિયલ જોડે કેમના ફોટોસ આપે છે એના પણ પ્રયોગ કરતા હતા.
1: બરોબર.
0: અને એમને એક ઉત્સુકતા એવી થઈ હતી કે એમને

0: બેરિયમ પ્લેટિનમ સ્ટાન્ડર્ડનો મેં જે પડદો કીધો હતો
1: બરાબર,
0: એની બદલે આપણે કોઈ બીજો પદાર્થ વાપરીએ તો સારું, કેમ કે બેરિયમ પ્લેટિનમ સ્ટાન્ડર્ડ ઇઝીલી નથી મળી આવતું.
1: બરાબર છે.
0: તો એમને એક પદાર્થ શોધ્યો, પોટેશિયમ પ્લેટિનમ સ્ટાન્ડર્ડ.
1: અચ્છા,
0: એને પડદા ઉપર લગાવી દઈએ તો પણ એટલી એવી જ સારી ક્વોલિટીનો આપણને ફોટો મળી શકે છે.
1: અચ્છા,
0: એટલે એ વસ્તુ જે આપણે ઇઝીલી નથી મળી આવતી એનો સબસ્ટિટ્યુટ પણ આપણને જગદીશ ચંદ્ર બોઝે આપ્યો હતો. ત્યાર પછી અનેક વૈજ્ઞાનિકો હતા ભારતમાં જેમને એક્સરેસ પર અલગ અલગ પ્રયોગો કર્યા હતા.
1: બરોબર.
0: એમાં જીવી રામન પણ હતા.
1: બરોબર.
0: એ આર વર્મા હતા, રામા સેસન હતા અને રામાચંદ્રન પણ હતા. તો આમાંથી હું રામા સેસનની વાત કરું તો રામા સેસને આપણને બતાવ્યું હતું કે એનોમેલસ સ્કેટરિંગની મદદથી આપણે સ્ફટિક, જે મેં તમને પહેલા કીધું ક્રિસ્ટલ, એની મદદથી આપણે કેમના રચના શોધી શકીએ છીએ.
1: બરોબર.
0: જે આપણને એક્સરે ક્રિસ્ટલોગ્રાફીથી મળી છે. એ વખતે હું તમને ઇન્ફોર્મ કરવાનું ભૂલી ગયો કે એક્સરેની ક્રિસ્ટલોગ્રાફીથી આપણને વિટામિન B12 અને ઇન્સ્યુલિન, પેનિસિલિન આ બધાની રચના ખબર પડે છે.
1: બરોબર છે.
0: અને આની રચના જાણવી અગત્યની એટલે છે કેમ કે જ્યારે આપણે જાણીએ છીએ કે પેનિસિલિન એક એન્ટાયબાયોટિક છે, હવે એની રચના જે હોય અને આપણા શરીરમાં જે કામ કરશે એની રચના,
1: બરોબર,
0: એની રચના જાણીએ તો આપણને ખબર પડી શકે કે દવા આપણા શરીરમાં કેમની કામ કરશે,
1: કઈ રીતે કામ કરશે.
0: એક્ઝેક્ટલી. આજે આપણે કોઈ પણ વસ્તુની રચના જાણવા આપણે ઉત્સુક હોય છે કે એક્ઝેક્ટલી કેમનું બન્યું છે, તો એની રચના આપણે એક્સરે ક્રિસ્ટલોગ્રાફીથી પડે છે. એ જ વસ્તુ આપણા ભારતમાં રામા સેસને બતાવી હતી આપણે.
1: એટલે ભારતના વૈજ્ઞાનિકોએ પણ આ ક્ષેત્રમાં ઘણું બધું
0: તરત જ 6 મહિનાની અંદર અંદર જ
1: બહુ ઝડપથી કામ
0: કર્યું. નવેમ્બર 1895માં જ્યારે આની એક્સરેની શોધ થઈ અને જૂન 1896માં ભારતમાં પહેલો એક્સરે પણ લીધો હતો. અને તે પછી તરત જ આની પ્રગતિ આપણામાં શરૂ કરી દીધી હતી.
1: હવે આપણે જે અગાઉ મેં તમને સવાલ પૂછ્યો કે ઇતિહાસને જાળવણીમાં પણ એક્સરેનો ઉપયોગ થાય છે અને સમજવામાં પણ ઉપયોગ થાય છે, તો એની વાત તમે કહેશો?
0: હા, જરૂર. આપણે કોઈ પ્રાચીન વસ્તુઓ જોતા હોઈએ છીએ, જેમ કે કોઈ જૂના ચિત્રો હોય છે કે મૂર્તિ હોય છે, તો આપણને એક સવાલ થતો હોય છે કે આ વસ્તુ કેમની બની છે,
1: કઈ રીતે બની છે.
0: હા, અને આપણો સવાલ એટલે થાય છે કેમ કે આટલો વર્ષો જૂનું છે છતાં એ વસ્તુ એમને હજી પણ છે, એમાં કોઈ બદલાવ નથી આવ્યો.
1: બરોબર.
0: અને કેવી રીતે બનાવી હશે એ આપણને આવા સવાલો થતા હોય છે. પણ આપણે બહારથી એને કેમ ના જોઈ શકીએ? અને આપણે મ્યુઝિયમમાં જતા તો આપણને જોયું છે કે ડુ નોટ ટચ લખ્યું હોય છે.
1: બરોબર છે.
0: આપણે એને ટચ પણ ના કરી શકીએ.
1: જી જી.
0: તો આપણે એનો અભ્યાસ કરો તો આપણે કેવી રીતે કરી શકીએ? કેમ કે કોઈ પણ વસ્તુનો અભ્યાસ કરો તો આપણે સેમ્પલ લેતા હોય છે, રાઈટ?
1: બરોબર.
0: તો સેમ્પલ લઈએ તો આપણે એને વિખેડી કાઢીએ છીએ.
1: બરોબર છે.
0: હવે આ વિખેડી કાઢીએ તો આપણે એને એનું રક્ષણ જે એમને એમ હતું એમને ના સાચવી શકીએ.
1: બરોબર છે.
0: તો આમાં એક્સરેનો ખૂબ મોટો ભાગ હોય છે. ફ્લોરેસન્સ એક્સરેની મેથડ જે આપણે જાણી શકીએ છીએ કે એ જે ચિત્ર હોય છે એમાં શું સંદેશો છુપાયેલો હોય છે.
1: બરોબર.
0: એમાં આપણે અડતા પણ નથી ચિત્રને.
1: બરોબર.
0: ચિત્રને વિખેડતા પણ નથી.
1: બરોબર.
0: અને એના પાછળનો સંદેશો પણ જાણી શકીએ છીએ.
1: જી
0: જી. એવી જ રીતે કોઈ મૂર્તિ હોય છે, એ મૂર્તિમાં કયું મટીરિયલ થી બની છે મૂર્તિ, અથવા તો એ મૂર્તિની અંદર શું છે જે આપણે બહારથી નથી જોઈ શકતા એ પણ આપણે જોઈ શકીએ છીએ.
1: બરોબર.
0: તો આમાં બીજું એક હતું એક્સરે ફ્લોરેસન્ટ ડિવાઇસ.
1: બરોબર.
0: જેનાથી આપણે કોઈ વસ્તુ હોય, કોઈ કલાકારે કોઈ વસ્તુ બનાવી હોય,
1: બરોબર,
0: એનાથી આપણે રંગ દ્રવ્યો ખબર પડે છે.
1: જી.
0: એટલે આપણને ક્યારેક એવું થાય કે આ વસ્તુ કેટલી જૂની છે એના ખબર હોય, તો આપણે એના રંગદ્રવ્યથી આપણે ખબર પડી શકે છે આ વસ્તુ કેટલી જૂની હોય શકે છે.
1: બરોબર.
0: એટલે આપણે એવું કહી શકીએ અને કોઈ વસ્તુનું કેટલું ઇતિહાસ જૂનો છે એ આપણે જાણી શકીએ છીએ.
1: બરોબર.
0: એવી જ રીતે એ જે એક્સરે ફ્લોરેસન્ટ ડિવાઇસ હતો એનાથી આપણને એ પણ ખબર પડશે કયા ધાતુથી બન્યો છે. તો આનો ઉપયોગ આપણે એવી રીતે કરી શકીએ કે ક્યારેક ભવિષ્યમાં રિનોવેટ કરવાની જરૂર પડીએ ને, તો આપણે એને ઓથેન્ટિક વેનામાં રિનોવેટ કરી શકીએ છીએ. એટલે ક્યારેય એવું ના થાય કે કોઈ કલાકારે વસ્તુ બનાવી અને પછી બદલાઈ જાય.
1: બરોબર.
0: આપણે એને ઓથેન્ટિક વેમાં રિનોવેટ કરી શકીએ છીએ. એટલે આવી રીતે કલા ઇતિહાસકાર એમાં ઉપયોગ કરતા હોય છે સમજવા માટે.
1: બરોબર.
0: બીજું એક મેં તમને કીધું, ચિત્રોમાં સંદેશો છુપાયેલો હોય છે.
1: હા, એ તમે વાત કરો.
0: હા, એની એક ખૂબ રસપ્રદ કહાણી છે.
1: બરોબર.
0: એક ગસ્ટવ કોર્બેટ નામના ચિત્રકાર હતા.
1: બરોબર.
0: એમને શું કર્યું હતું, એક ચિત્ર બનાવ્યું હતું ધ વુન્ડેડ મેન, આ નામથી ચિત્ર છે.
1: બરોબર.
0: તો આપણે કોઈ પણ ચિત્ર જોતા હોય છે તો આપણને એક નજરે એવું જ લાગે કે આ ચિત્ર એક વારમાં ચિત્રકારે બનાવ્યું છે.
1: બરોબર છે.
0: અને અમુક વાર તો આપણને ખબર પણ નથી હોતી કે ચિત્ર શું કહેવા માંગે છે, કેમ કે દરેક ચિત્ર કંઈક કહેવા માંગતો હોય, ચિત્ર એમને ના બનાવ્યો ચિત્ર.
1: બરોબર.
0: એમાં કોઈક સંદેશો હોય.
1: બરોબર.
0: તો આ જે ચિત્રકાર હતા ગસ્ટવ કોર્બેટ, એમને લવ અફેરમાં હતા ત્યારે એમને ચિત્ર આવું બનાવ્યું હતું પહેલું, કે એ બેઠા હતા અને એમના માથા એમના ખભા ઉપર જે એમને પ્રેમ કરતા હતા એ મહિલા માથું ટેકાવીને સૂતા હતા.
1: બરોબર.
0: પણ જયારે 10 વર્ષ પછી એમનો લવ અફેર એન્ડ થયો એ વખતે એમને શું કર્યું, એ જે ચિત્ર બનાવ્યું હતું પહેલું એમાંથી મહિલાને હટાવી દીધા.
1: બરોબર.
0: અને એની બદલે તલવાર અને એમના હૃદયમાંથી નીકળતું લોહી બનાવી દીધું. એટલે આજે આપણે એ ચિત્રને જોઈએ તો આપણે એક નજરે ના ખબર પડે કે આમાં 2 વાર કામ થયું છે.
1: બરોબર.
0: આ વસ્તુ આપણને એક્સરે ફ્લોરેસન્સની મેથડથી જ ખબર પડી છે કે આમાં 2 વાર કામ થયું છે. એવા અનેક ચિત્રકારો હોય છે જે આખી એમની લાઈફ સ્ટોરી ચિત્રમાં કહેતા હોય છે, પણ આપણે એક ચિત્રમાં એમની લાઈફ નથી જાણી શકતા કે શું કહેવા માંગે છે. તો આપણને એ વસ્તુ એક્સરે ફ્લોરેસન્સથી ખબર પડે છે.
1: એટલે એક્સરે ના આપણે આપણા રોજબરોજના જીવનમાં પણ ઘણા બધા ઉપયોગ હોય છે. તો સાહિલ, તમે એક્સરે વિશે અમારી જે માન્યતા હતી અથવા અમારી જે માહિતી તેના કરતા ઘણી બધી ઉપયોગી માહિતી તમે બહુ સરળ શબ્દોમાં આપી. તો એક્સરેની શોધ આપણે એવું કહી શકીએ આપણે

0: તબીબી વિજ્ઞાનની વાત કરીએ, એક્સરેની વાત કરીએ, તો એક્સરેની શોધ બહુ મહત્વની શોધ છે. અને એક્સરેની શોધને કારણે આખી એક નવી દિશા રોગના નિદાનને મળી છે એવું આપણે કહી શકીએ.
1: હા જરૂર, કેમ કે પહેલા જ્યારે રોન્ઝેને એક્સરેની શોધ કરી ત્યારે જ એમને જ એની એપ્લિકેશન આપી હતી. આમ તો હું કહું તો એક્સરેની શોધ રોન્ઝેન પહેલા પણ કરી હતી,
0: બરોબર,
1: વિલિયમ મોર્ગન નામના વૈજ્ઞાનિકે 1785 કરી હતી,
0: બરોબર.
1: અને એમને એક સાયન્ટિફિક જર્નલ હતી, બહુ જૂની છે, સૌથી જૂની છે ફિલોસોફિકલ ટ્રાન્ઝેક્શન, એમાં છાપ્યું હતું. પણ રોન્ઝેન એ પહેલા વ્યક્તિ હતા જેમને આની મેડિકલ એપ્લિકેશન પણ આપી હતી,
0: બરોબર છે, અને આપણે યાદ રાખીએ છીએ.
1: હા યાદ રાખીએ છીએ, અને આના કારણે એમને નોબેલ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો. સૌથી પહેલો 1901 એનો ભૌતિક વિજ્ઞાનમાં એમને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. અને રોન્ઝેનની મને એક ખાસ વાત બહુ ગમે છે, રોન્ઝેન પોતે એક ખરા વૈજ્ઞાનિક હતા, કેમ કે રોન્ઝેન આજે એક્સરે હતી એની પેટન્ટ એમને ના પાડી કે મારે નથી એને પેટન્ટ કરવી.
0: અચ્છા.
1: હા, કેમ કે રોન્ઝેન એવું માનતા હતા કે આ એક્સરેની શોધ છે એ આખા જગત માટે બિલોંગ કરે છે, મહત્વની છે, અને બધા આનો ઉપયોગ કરી શકે છે,
0: બરોબર.
1: ત્યારે મને બીજા એક વૈજ્ઞાનિક છે એની પણ વાત તમને કહું, પોલિયો વાયરસના જે વેક્સિન શોધક હતા જોનેસ સોલ્ક, જ્યારે એમને પૂછ્યું કે તમે આ વેક્સિનને કોને પેટન્ટ કરશો, ત્યારે એમને સામે એવો પ્રશ્ન પૂછ્યો, શું આપણે સૂર્યને પેટન્ટ કરી શકીએ છીએ?
0: બરોબર છે, બહુ સાચી વાત,
1: કેમ કે સૂર્ય આપણા બધાનો છે. એવી જ રીતે કોઈ શોધ થઈ છે એ આપણા બધાની છે, આપણે એવું ના કહી શકીએ કે આ શોધ મારી છે,
0: બરોબર.
1: કેમ કે કોઈ વિજ્ઞાન છે એની કોઈ દુનિયા નથી હોતી, જ્ઞાન આપણા બધા માટે એક સમાન જ છે,
0: બહુ સાચી.
1: કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ દેશના હોય, બધા માટે એક સમાન છે. એટલા માટે ખરા અર્થમાં કહીએ તો રોન્ઝેન એક ખરા વૈજ્ઞાનિક હતા, કેમ કે વૈજ્ઞાનિક એ જ નથી હોતા જે ખાલી શોધ કરે છે,
0: બરોબર.
1: શોધ કર્યા પછી એની માનવ કલ્યાણ માટે આપણે શું કરી શકીએ એના માટે વિચારે એ ખૂબ મહત્વનું છે, કેમ કે શોધ પછીની વસ્તુ છે, માનવ કલ્યાણ સૌથી પહેલા આવે,
0: બરોબર છે.
1: મૂર્તિના વિશે હું રસપ્રદ વાત કહેવા પણ માંગીશ. એક શિલ્પકાર હતા બેનવેન્ટો સેલિની, એમને એક શિલ્પ બનાવ્યું હતું જેને આપણે સાલિરા નામથી ઓળખીએ છીએ. આ જે શિલ્પ હતું એ વિયેના મ્યુઝિયમ ઓફ આર્ટ હિસ્ટ્રીમાં મૂક્યું હતું, તેથી 2003 ચોરાઈ ગયું હતું. અને જ્યારે ચોરાઈ ગયું પછી જ્યારે મળી આવ્યું જે શિલ્પ, ત્યારે સંગ્રહાલયના સંરક્ષકોને એવો શંકા હતી કે આ એ જ છે કે નહીં, અને શું એ જ મટીરિયલની છે કે નહીં, કેમ કે ચોરાય તો આપણને હંમેશા એવું થાય જ, ડાઉટ આવે કે બદલાય તો નથી ગઈ. ત્યારે એક્સરે ફ્લોરેસન્ટ સ્પેક્ટ્રોમેટ્રી એક જે મેથડ છે, થોડી અઘરું છે નામ, પણ એનાથી આપણને ખબર પડી કે આ વસ્તુ આ મૂર્તિ એ જ છે. અને ત્યારે એ જ વખતે ખબર પડી કે 90% શુદ્ધ સોનાથી બનેલી છે.
0: તો સાહિલ, આપે બહુ જ સરળ ઉપયોગી માહિતી આપી, સરળ ભાષામાં આપી, એ બદલ આપનો આભાર. અને ફરી પાછા કોઈ નવા વિષય સાથે આપણે મળીશું આશા સાથે. આપને ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ.
2: જે રીતે સાહિલ પટેલે જણાવ્યું તેમ ભારતમાં આપણા વૈજ્ઞાનિકો પણ આ ક્ષેત્રમાં પાછળ નથી. ડોક્ટર હુમી ભાભા, જેમને ભારતીય પરમાણુ ઉર્જાના પિતા કહેવામાં આવે છે, તેમણે રેડિયેશનના શાંતિપૂર્ણ અને તબીબી ઉપયોગો પર ભાર મૂક્યો. ડોક્ટર રાજા રમન્ના જેવા વૈજ્ઞાનિકોએ રેડિયેશનના સંશોધનમાં ભારતને ગૌરવ અપાવ્યું. આજે પણ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર અને ટાટા મેમોરિયલ હોસ્પિટલ જેવી સંસ્થાઓમાં રેડિયેશન થેરાપી દ્વારા હજારો લોકોના જીવ ડોક્ટર બચાવી રહ્યા છે. ગુજરાતમાં પણ હવે એક્સરે સુવિધા મોબાઈલ વાન વડે દરેક ગામ સુધી પહોંચી રહી છે. વિજ્ઞાન જગતમાં આપણે શીખ્યા કે કેવી રીતે એક્સરે અને રેડિયેશન તબીબી વિજ્ઞાનને નવી દિશા આપે છે અને માનવ સ્વાસ્થ્ય માટે એક નવી આશા તરીકે ઉભરી રહ્યું છે. હું તમારો મિત્ર રવિ અને આકાશવાણીની ટીમ તમને વિજ્ઞાનની બીજી કોઈ રસપ્રદ વાર્તા સાથે ફરી મળીશું અને લઈ જઈશું વિજ્ઞાનથી જ્ઞાનની સફર પર.
3: વિજ્ઞાન જગત પ્રસ્તુત કરતા દીપશિખા દુર્ગાપાલ.
4: મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ વિજ્ઞાન જગત, આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆત કરીએ સૂરજ ફિલ્મના આ ગીતથી, સ્વર મોહમ્મદ રફીનો

0: ઓ બનારસી પાનના શોખીન ભાઈ, આ બનારસી પાન ખાઈને પણ તમારી અકલનું તાળું ખોલ્યું નથી લાગતું? હે, આમ જાહેર રસ્તા ઉપર પિચકારી મારતા તમને શરમ નથી આવતી? તમારા ઘરની દિવાલ ઉપર તમે આવી પાનની પિચકારીઓ મારો છો?
1: એ ભાઈ, એ તો ઘર છે અને આ જાહેર રસ્તો છે.
0: અરે જાહેર રસ્તો એટલે આ તમારી ને મારી બંનેની માતા છે, માતા, ધરતી માતા. લો આ પાણીની બોટલ અને સાફ કરો તમારા પાનની પિચકારી.
1: અરે અરે, કરું છું ભાઈ, કરું છું. મને મારી ભૂલ સમજાઈ ગઈ. ફરીવાર હું આવું નહીં કરું અને કોઈને કરવા પણ નહીં દઉં.
0: હવે કરીને શાણપણની વાત.
2: સ્વચ્છ ભારત અભિયાન, એક કદમ સ્વચ્છતા તરફ.
3: મિત્રો, આ સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ સુગમ સંગીત. સુગમ સંગીતના કલાકાર સુરીલ કાપડિયા, સાંભળીએ તેમના સ્વરમાં કેટલીક રચનાઓ. આ પ્રથમ રચના કવિ રમેશ પારેખની.

મિત્રો, આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. બરાબર 11 વાગે અત્યારના મુખ્ય સમાચાર અપાશે.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય રિઝર્વ બેન્કે રેપો દરને 5.25% પર કોઈપણ ફેરફાર વિના યથાવત રાખ્યો. ભારતીય શેરબજારમાં સેન્સેક્સમાં 300થી વધુ પોઈન્ટનો વધારો, નિફ્ટીમાં સામાન્ય વધઘટ. પશ્ચિમ એશિયામાં શાંતિના પગલે ક્રૂડ ઓઇલના ભાવમાં સતત ઘટાડો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં સંસ્કૃત સુભાષિત શેર કરતા કહ્યું કે આત્મિક વિકાસ વ્યક્તિની અંદર સેવા, સમર્પણ અને રાષ્ટ્ર નિર્માણની ભાવનાનો સંચાર કરે છે. વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટાએ ગઈકાલે ગુયાનાની સ્વતંત્રતાની 60મી વર્ષગાંઠ અને ભારત ગુયાના રાજદ્વારી સંબંધોના 60 વર્ષની ઉજવણીમાં ભાગ લીધો હતો. વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે અભ્યાસ પ્રવાસ માટે ભારતની મુલાકાતે આવેલા 17 દેશના સંયુક્ત રાષ્ટ્રના કાયમી પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી. મુખ્યમંત્રી ડોક્ટર પ્રમોદ સાવંતે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત બાદ ગોવા વિધાનસભામાં અનુસૂચિત જનજાતિને રાજકીય અનામત આપવાની પ્રક્રિયાને વધુ વેગ મળ્યો. ફૂકેટથી દિલ્હી માટે સંચાલિત એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ક્ષણિક ઉંચાઈમાં તફાવતના કારણે સર્જાયેલી ઘટનામાં 8 મુસાફર અને 4 કેબિન ક્રૂ સભ્યને તબીબી મૂલ્યાંકન અને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાયા. પીએમએજેએવાય આદર્શ ગ્રામ ગામોમાં શિક્ષણ ક્ષેત્ર હેઠળ 2.65 લાખથી વધુ અનુસૂચિત જાતિના લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા. સરકારે ડીબીટી દ્વારા શિષ્યવૃત્તિ વિતરણને મજબૂત બનાવ્યું. 2025-26માં 47.53 લાખથી વધુ પોસ્ટ મેટ્રિક અને 26.79 લાખ પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ આપવામાં આવી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કોમનવેલ્થનો ફ્લેગ આજે મુખ્યમંત્રીને સોંપવામાં આવશે. આ પ્રસંગમાં હાજરી આપવા કોમનવેલ્થમાં રમી ચૂકેલા પેરા એથ્લીટ સોનલ પટેલ સ્વર્ણિમ સંકુલ 1 પર ઉપસ્થિત રહેશે. અમદાવાદમાં રમાનારી 2030 કોમનવેલ્થ માટે ખુશીની લાગણી વ્યક્ત કરી અને કોરિયા માસ્ટર્સ સુપર 300 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતની ઈશારાની બરુઆએ દક્ષિણ કોરિયાની લી સો હીને ક્વાર્ટર ફાઇનલમાં હરાવી. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું હેમંતકુમાર, ગીતાદત્ત અને ઠાકુરે ગાયેલા મુનિમજી ફિલ્મના ગીતથી.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીશું હરિહરન અને શ્રેયા ઘોષાલે ગાયેલી નિદા ફાઝલીની રચનાથી.

શ્રેયા ઘોષાલના સ્વરમાં નિદા ફાઝલીની આ ગઝલ આપે સાંભળી. કાર્યક્રમમાં હવે સાંભળશો સોનુ નિગમને, શબ્દો છે ફૈઝ અનવરના.

શ્રેયા ઘોષાલના સ્વરમાં નિદા ફાઝલીની આ ગઝલ આપે સાંભળી. કાર્યક્રમમાં હવે સાંભળશો સોનુ નિગમને, શબ્દો છે ફૈઝ અનવરના.

કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાયસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ. શબ્દો છે જયંત આર્યન અને વિષ્ણુરાજના, કલાકારો અલ્કા યાજ્ઞિક અને અરુણ ધાગા.

0: મેતારી સિંહે ગાયેલી હર્ષ બ્રહ્મભટ્ટની રચના આપે સાંભળી, અને આ સાથે જ આજનો હિન્દી ગીત ગઝલનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા, બરાબર 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. વિપક્ષના ભારે હોબાળાને પગલે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી અને રાજ્યસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત. ભારતીય રિઝર્વ બેન્કે રેપો દરને 5.25% પર કોઈપણ ફેરફાર વિના યથાવત રાખ્યો. ભારતીય શેરબજારમાં સેન્સેક્સમાં 250થી વધુ પોઈન્ટનો વધારો અને નિફટીમાં સામાન્ય વધઘટ. પશ્ચિમ એશિયામાં શાંતિના પગલે ક્રૂડ ઓઇલના ભાવમાં સતત ઘટાડો. જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવાને આજે 7 વર્ષ થયા. અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા, અમરનાથ યાત્રીઓની અવરજવર પર રોક. ભોપાલમાં બ્રિક્સ સંસ્કૃતિ કાર્યકારી જૂથ અને સંસ્કૃતિ મંત્રીઓની બેઠક શરૂ. ફૂકેટથી દિલ્હી માટે સંચાલિત એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ક્ષણિક ઉંચાઈમાં તફાવતના કારણે સર્જાયેલી ઘટનામાં 8 મુસાફર અને 4 કેબિન ક્રૂ સભ્યોને વિગતવાર તબીબી મૂલ્યાંકન અને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાયા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કોમનવેલ્થનો ફ્લેગ આજે મુખ્યમંત્રીને સોંપવામાં આવશે. સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ કોમનવેલ્થ ગેમ્સમાં 7 ગોલ્ડ અને 3 સિલ્વર મેડલ જીતવા બદલ બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાને અભિનંદન પાઠવ્યા. કોરિયા માસ્ટર્સ સુપર 300 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતની ઈશારાની બરુઆએ દક્ષિણ કોરિયાની લી સો હીને ક્વાર્ટર ફાઇનલમાં હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ મેળવ્યો. અમદાવાદમાં સવારથી તડકા છાયડાનો વરસાદ. સવારે 10 વાગ્યા સુધી રાજ્યના 42 તાલુકામાં વરસાદ નોંધાયો. સુરતના મહુવામાં સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ પડ્યો. અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસનમાં નવું નજરાણું. નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ભવ્ય ક્રૂઝ શરૂ કરાઈ. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
0: આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું સુરેશ વાડકર અને સાથીઓએ ગાયેલી દાસી જીવણની રચનાથી.

રસ બિહારી દેસાઈ અને વિભા દેસાઈએ ગાયેલી પૂર્વરાજ જોશીની શબ્દરચના આપે સાંભળી, અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ.

0: કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી.
1: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર કમાલ છે.
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
4: મહેનત એ જ એવી ચાવી છે જે દરેક તાળું ખોલી શકે છે. સમય કેટલો પણ કઠિન કેમ ન હોય, જો તમે સતત પ્રયત્નો કરતા રહેશો તો જીત તમારું નસીબ બની શકે છે. રૂપેશકુમાર ચુડાસમાએ લખેલ આ સુવિચાર સાથે વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, આજે છે બુધવાર અને બુધવાર એટલે બહુ બધા વાલનો દિવસ, જે અમારા સુધી પહોંચે છે આપના પત્રો અને ઈમેલ્સ થકી. સહયર કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. હાજર છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી.
5: મિત્રો, વિવિધ કાર્યક્રમો થકી અમે પ્રયત્નશીલ છે અને પત્રો તથા ઈમેલ્સ થકી આપ પણ પ્રયત્નશીલ રહો છો. આપની વાત, આપના વિચાર, આપની પસંદ નાપસંદ અમારા સુધી પહોંચાડવા માટે
4: આપના ઉર્જાસભર પ્રતિભાવો સહયર કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દે છે, અને એટલે જ હાથમાં પત્રો હોય ત્યારે ભલા રાહ જોવાય?
5: બિલકુલ ના જોવાય. તો ચાલો શરૂ કરીએ આજની પત્રો અને ઈમેલ્સની સફર.
4: તો આ પહેલો પત્ર છે મારા હાથમાં જિલ્લા ભાવનગર તાલુકા તળાજા ગામ બપાડાથી સહયરના નિયમિત શ્રોતા પોપટભાઈ રાવણનો.

0: એમની સાથે છે પિન્સુ મકવાણા, શાંતુબેન, હંસાબેન, હર્ષાબેન અને મકવાણા પરિવાર. પોપટભાઈ જણાવે છે કે તારીખ 1 જુલાઈના પત્રો અને ઇમેલ્સનો કાર્યક્રમ ખૂબ જ સરસ હતો. શુક્રવાર તારીખ 3 જુલાઈનો કાર્યક્રમ ખૂબ પસંદ પડ્યો. વન મહોત્સવ સપ્તાહ વિશેની વાત ગમી. તારીખ 10 જુલાઈના સર્જક પ્રણવ ત્રિવેદી સાથેની હિતેશ માવણીની મુલાકાત માહિતીસભર રહી. અમદાવાદ કેન્દ્રના કાર્યક્રમ ખૂબ પસંદ પડે છે, આવી જ રીતે કાર્યક્રમ આપતા રહેજો. તો સાથે જ એમણે કેટલાક સહિયર શ્રોતાઓને યાદ કર્યા છે. ધીરજભાઈ રબારી, કિરીટભાઈ સોલંકી, જાડિયાના માધુભાઈ ચૌહાણ, હિરેનભાઈ, નવીનભાઈ ગૌર, પ્રદીપભાઈ તથા કલ્પાબેન ઉપાધ્યાય. આ ઉપરાંત તેમણે કરસનદાસ બાપુએ આપણી વચ્ચેથી વિદાય લીધી તે માટે પણ દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને પ્રાર્થના કરી છે કે ભગવાન તેમના આત્માને શાંતિ આપે. જી પોપટભાઈ, જેમને આપણે આપણા પોતિકા કે નજીકના માનતા હોઈએ, પૂજ્ય ભાવે જોતા હોઈએ, એ વ્યક્તિ આ સંસાર છોડી દે, આપણાથી દૂર થઈ જાય ત્યારે દુઃખ તો થાય જ. ખાસ કરીને જેમને એ મદદરૂપ થતા હશે એમને એમની વિદાય વધુ વસમી લાગી હશે. પરંતુ જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે, એ ન્યાયે હકીકતને સ્વીકારવી જ રહી.
1: તો હવે આ બે પત્રો છે ગાયત્રીનગર સરખેજથી સહિયર સખી નંદુબેનના. સાથે છે વર્ષા, દક્ષા, ધરતી, પિંકી, તપન, મનુબેન તેમજ મુકેશભાઈ. તો પ્રથમ પત્રમાં નંદુબેન જણાવે છે કે સહિયરમાં આવતા બંને બહેનો અને હિતેશભાઈની કાર્યક્રમ રજૂ કરવાની શૈલી ખૂબ જ સારી હોય છે. સહિયર અમારો માનીતો કાર્યક્રમ છે અને અમે આ કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ. અમને રેડિયો સાંભળવાનો ખૂબ શોખ છે. તારીખ 29મી મેના રોજ વર્ષા અડાલજાનું નાટક વાત જાણે એમ છે સારું લાગ્યું. તો 1 જૂનના રોજ વરસાદની વાતો કરી તેમજ વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂને ઉજવાય છે તે વિશે વાત કરી, રવિન્દ્રભાઈ પરમારની હિતેશ માવાણી સાથેની વાતચીત તેમજ એમણે જણાવ્યું કે એમણે આકાશવાણી અને દૂરદર્શનમાં કામ કર્યું છે જાણીને ખૂબ આનંદ થયો. તો વળી 3 જૂનના રોજ પત્રો અને ઇમેલ્સના જવાબો ખૂબ સારી રીતે અપાયા. 5 જૂન પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ કાર્યક્રમમાં મોગરાના ફૂલની વાતો કરી તેમજ એપી સિંહ સાથે ત્રિલોકભાઈ સંઘાણીની મુલાકાત આપી તે ખૂબ ગમી. 8 જૂનના રોજ તુષાર શુક્લની મુલાકાત હતી. હિતેશ માવાણીએ આ મુલાકાત લીધી હતી. એ મુલાકાતમાં સાહિત્યની વાતો કરી, શબ્દોમાં મહેકની વાતો, દેવાંગ ભટ્ટ સાથેની આ વાતચીત સરસ હતી. તો ત્યારબાદ 10 જૂનના રોજ ઇમેલ્સનું અને પત્રોનું વાંચન કર્યું. રમેશ ભાટિયાની કવિતા ગમી, રૂપેશભાઈની પસંદગીનું ગીત ખૂબ જ ગમ્યું, ધીરજભાઈ રબારીનો વાર્તાલાપ પણ સારો હતો, ગિરીશભાઈની લખેલી કવિતા, કવિતાનું અંતરપટ સારી લાગી. તો નંદુબેન, આપના બીજા પત્રમાં આપે જણાવ્યું છે કે તારીખ 6 જુલાઈના રોજ વાર્તા મહોતુનો ભાગ 1 જે મુંબઈ કેન્દ્રથી રજૂ થયો હતો આ વાર્તા સારી લાગી. અને 10 જુલાઈના રોજ સંગ તેવો રંગ આ વાત સાથે શરૂઆત કરી અને સર્જક સાથે સંવાદમાં પ્રણવ ત્રિવેદી સાથે વાતચીત આપી હતી. એમણે ચબરખી નામનું પુસ્તક લખ્યું છે જેને એવોર્ડ મળ્યો હતો. 13 જુલાઈના રોજ 21મું ટિફિન વાર્તા ખૂબ સારી લાગી. ગિરીશભાઈની કવિતા પરણેતર વિરહ વેદના ખૂબ સારી લાગી. નંદુબેન, વાત જાણે એમ છે કે અમને તો આપના માટે માન થઈ ગયું. આપના વિચારો પણ સરળ અને સુંદર છે અને આપની વાતો પણ.
0: ઘણા બધા કાર્યક્રમોની સમીક્ષા સાથેના નંદુબેનના આ પત્ર બાદ હવે પછીનો આ પત્ર છે જામનગરથી અમારા 84 વર્ષના નાના ભાઈ બાબુભાઈ દરજીનો. સાથે છે શૈલેષભાઈ, રમાબેન, ગીતાબેન, કૃષ્ણા, ફાલ્ગુની, હિના તથા ઋષિતા. અને દર વખતની જેમ આ વખતે પણ એમણે વન લાઇનર સુવિચારથી પત્રની શરૂઆત કરી છે. સારા કામના ભાગીદાર થાજો, ખરાબ કામથી છેટા રહેજો. હો ભાઈ, વાહ, સાંભળનાર દરેકને ઉપયોગી થાય, માર્ગદર્શક થાય એવી આ હળવી ટકોર માટે બાબુભાઈ આપનો આભાર. આગળ પત્રમાં તેઓ જણાવે છે કે સહિયર કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ, એમાં ઘણું જાણવાનું મળે છે. તારીખ 13 જુલાઈના વાર્તા મહોતુમાં 21મું ટિફિન સાંભળવાની ખૂબ મજા આવી. તારીખ 15 જુલાઈ બુધવારના યુવા કૌશલ્ય દિવસની વાતો કરી પત્રો તથા ઇમેલ્સના જવાબો આપ્યા તે લાજવાબ હતા. આ બંને બહેનોની મધુર બોલીથી કાર્યક્રમને 4 ચાંદ લાગી જાય છે. આ બંને મારા મોટા બહેનો હંમેશા હસતા રહો અને સ્વસ્થ રહો એવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું. બાબુભાઈ, બાબુભાઈ, આપ અમારા માટે વડીલ છો. આપના આશીર્વાદ આપ આ રીતે વરસાવતા રહો છો એ અમારા માટે ધન્ય ભાગ્ય છે. આ ઉંમરે જે સરસ રીતે આપ જીવન જીવી રહ્યા છો એ

0: માટે પ્રેરણાસભર છે.
1: તો હવે આ પત્ર કોઈ પણ નામ અને સરનામા વગર આવ્યો છે, પણ શ્રોતા મિત્રો અમને ખબર પડી ગઈ કે પત્ર છે કોનો. ચિરાગ મનોરંજન કા જલાઓ મેરે ઘર મે અંધેરા હૈ, બોલો અલ્પા આ કોનો પત્ર હશે?
2: આ તો સૈયદના શાયર મિત્ર રમેશ એલ ભાટિયાનો જ હોઈ શકે.
1: કરેક્ટ, આ પત્ર છે ઉત્તર સંડા નડિયાદથી આપણા શાયર મિત્ર રમેશભાઈ એલ ભાટિયાનો. લખે છે, ચિરાગ મનોરંજન કા જલાઓ મેરે ઘર મે અંધેરા હૈ, મુજે આકાશવાણી કે બાદલો મે મનોરંજન કે લિયે બિઠાઓ, મેરે દિલ મે દર્દ કા અંધેરા હૈ. મેરી આંખો મે હૈ કાંટો કા અંધેરા, મેરે જીવન મે હૈ મતલબી રિશ્તેદારો કા અંધેરા, મુજે લોક સંગીત મે ઉજાલા ગીતો કા દિખલાઓ, મેરે ઘર મે દિન મે ભી કાલા અંધેરા હૈ, ગુલ મહોર કો ઢૂંઢતા હું ગીતો કી કલિયો મે, કાગજ કે ફૂલો મે સહ્યર કે કાર્યક્રમ જૈસી મહેક નહીં હૈ, મુજે અમાવસ મે ચાંદ ના દિખાઓ, ઉસમે અંધેરા હી અંધેરા હૈ. વાહ રમેશભાઈ વાહ, તમારી શાયરીઓ હર હંમેશ એકદમ નવો જ રંગ લઈને આવતી હોય છે. થેન્ક યુ સો મચ.
2: શાયર મિત્ર બાદ હવે આ બે પત્રો છે પત્ર લેખનમાં પ્રવીણ એવા વરિષ્ઠ શ્રોતા પ્રવીણ ચંદ્ર પી વાઘેલાના ભાવનગરથી. લાગે છે કે આકાશવાણી અમદાવાદ દ્વારા સોમ બુધ અને શુક્રવારના જે સૈયર કાર્યક્રમ રજૂ થાય છે તે સુપર ડુપર તેમજ હિટ સુપર હિટ પ્રસારિત થઈ રહેલ છે. અલ્પાબેન, લિપિબેન તથા હિતેશભાઈ માવાણી આ ત્રિપુટી દ્વારા સૌ કાર્યક્રમો, મુલાકાતો, વાર્તાલાપો, પત્રો તથા ઇમેલ્સના જવાબો લાજવાબ અને બેમિસાલ હોય છે. આગળ કાર્યક્રમોની સમીક્ષામાં તેઓ જણાવે છે કે તારીખ 29 જૂન સોમવારના નાટક કેક્ટસ તથા ત્યારબાદ 6, 13 અને 20 જુલાઈના સોમવારના મુંબઈ કેન્દ્રની પ્રસ્તુતિ એવી વાર્તા મહતું જે વૈશાલીબેન ત્રિવેદી દ્વારા રજૂ થઈ તે સાંભળવાની મજા આવી. તારીખ 1, 8, 15 જુલાઈ બુધવારના સૈયર કાર્યક્રમમાં જામનગરના ધર્મેન્દ્રસિંહ રાઠોડનો આકાશવાણીના અનુભવો વિશેનો સુંદર તલસ્પર્શી વાર્તાલાપ રજૂ થયેલ તે સાંભળવાની મજા આવી. વિશ્વ યુવા કૌશલ્ય દિવસની વાતો તથા શ્રોતાઓના પત્રો અને ઇમેલ્સનું વાંચન અને એના જવાબો સાંભળવાનું ગમ્યું. 22 તારીખ બુધવારે મુકેશજીના જન્મદિવસની વાતો અને ગીત ગમ્યા. તારીખ 3, 10 અને 17 જુલાઈના શુક્રવારના સૈયર કાર્યક્રમમાં અનુક્રમે મિસ્ટર નટવરલાલના અમિતાભ બચ્ચને ગાયેલ ગીત સાથે કાર્યક્રમની શરૂઆત થઈ. વન મહોત્સવ સપ્તાહ વિશે વન વિશેની સુંદર વાતો, ગુજરાત સૌરાષ્ટ્રના વિવિધ વનોના નામકરણની સુંદર વાતો અને એપેન્ડિક્સ વિશે ડોક્ટર તપન શાહની ત્રિલોક સંઘાણીએ લીધેલ મુલાકાત ગમી. હિતેશ માવણી દ્વારા સર્જક, લેખક, સાહિત્યકાર તથા પત્રકારત્વ ક્ષેત્રના પ્રણવ ત્રિવેદી સાથેની સુંદર મુલાકાત તથા ગીતો ગમ્યા. ત્યારબાદ આ બંને બહેનો દ્વારા દક્ષિણાયન વિશે, દક્ષિણની સૂર્યની 6 માસની ગતિ અને એ દિવસોમાં આવતા તહેવારોની સુંદર વાતો તથા બ્લોગર દીક્ષા શાહ સાથેની ત્રિલોક સંઘાણીની વાતચીત સાંભળવાની ખૂબ જ મજા આવી. કાર્યક્રમોમાં જે ગીતો સંભળાવ્યા એ પણ ગમ્યા. આગળ તેઓ જણાવે છે કે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રના કાર્યક્રમોના પ્રસ્તુત કરતા ઉદ્ઘોષક ભાઈઓ અને બહેનો, સૈયરની સમગ્ર ટીમ, કાર્યક્રમ સાંભળીને પત્રો લખતા સર્વે શ્રોતા ભાઈઓ તેમજ બહેનોને આવનાર તહેવારો સ્વાતંત્ર્ય દિન, પારસીની પતેતી, રક્ષાબંધન, શીતળા સાતમ, જન્માષ્ટમી તથા નંદ મહોત્સવની, શ્રાવણ માસમાં આવતા દરેકે દરેક તહેવારોની હૃદયપૂર્વક શુભકામના અને શુભેચ્છા. જી પ્રવીણચંદ્રજી, તહેવારોની મોસમ આવી રહી છે અને એને યાદ કરીને આપે શુભેચ્છા પાઠવી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપને પણ સૈયરની સમગ્ર ટીમ તરફથી તથા આકાશવાણી અમદાવાદ તરફથી આવનાર સૌ તહેવારોની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ત્યારબાદ એમણે એક સુવિચાર લખી મોકલ્યો છે, વરસાદ વિના જીવનના આસમાન પર ઇન્દ્રધનુષ ઉગતું નથી.
1: તો હવે આ પત્ર છે ગામ લાઠીથી. સહ્યર કાર્યક્રમને પોતાના અભિપ્રાયો થકી દીપકની જેમ જગમગાવતા આપણા શ્રોતા મિત્ર દીપકભાઈ પરમારનો. શ્રોતા મિત્રો, દીપકભાઈએ હર હંમેશની જેમ એક સરસ મજાની વાત લખીને મોકલી છે. અડધી દુનિયા જીતેલો ગ્રીસનો શહેનશાહ એલેક્ઝાન્ડર ઉર્ફે સિકંદરની વાત. પૃથ્વી ઉપરનો ઘણો ખરો ભાગ કબજે કરવા છતાં પોતાના રાજદરબારમાં વિશ્વ વિજેતા સિકંદરને કંઈક ઉણપ લાગી, માટે દરેક વિદ્યામાં પારંગત એવા માનવ રત્નોને એમણે બોલાવી મંગાવ્યા. પણ એક તત્વજ્ઞાની ન આવ્યો. સિકંદર પોતે તે તત્વજ્ઞાનીને બોલાવવા માટે એની ઝૂંપડીએ ગયો. સિકંદરે તે સાધકને કહ્યું, તમને મારા દરબારમાં આવવામાં શું હરકત છે, તમે માંગો તે સગવડ મળશે,

હું સિકંદર છું અને ધારું તે કરી શકું તેમ છું. મૌન પ્રાર્થના દ્વારા અનંતની સાથે એકાકાર બની ગયેલી પોતાની જાતને અંતર્મનમાંથી સાધકે બહાર કાઢી. મસ્તક ઊંચું કરીને કચવાયેલા મનથી સાધકે સિકંદરને કહ્યું, તારી કાયાનો પડછાયો મારા ઉપર પડી રહ્યો છે અને આ રીતે તું મારી તરફ આવી રહેલા સૂર્યકિરણોને અવરોધી રહ્યો છે, માટે મારા શરીર ઉપરથી તારો પડછાયો તું હટાવી લે. બસ આટલું જ હું તારી પાસેથી ઈચ્છું છું. હવે વાત એમ હતી કે સિકંદર અને આ સાધક બંને એરિસ્ટોટલ નામના ગુરુના શિષ્યો હતા. સિકંદરે તલવારને પ્યારી કરી અને આ સાધકે તત્વચિંતનમાં પોતાનું ચિત્ત પરોવ્યું. સિકંદરને સમજાવતા પેલા સાધકે કહ્યું, તલવારથી તું શું મેળવીશ, કેટલુંક મેળવીશ અને કેટલું પામીશ? માનવીની કાયા 7 વેંત જેટલી જ હોય છે અને મૃત કાયાને દફનાવતી વખતે આટલી ધરતી ફાળવવામાં આવતી હોય છે. તેનાથી વિશેષ કાંઈ ન મેળવી શકે. આટલું મેળવવા માટે તું સમગ્ર ધરતીને અને તેના બાળકોને શા માટે

0: કેટલું પામીશ? માનવીની કાયા 7 વેંત જેટલી જ હોય છે અને મૃત કાયાને દફનાવતી વખતે આટલી ધરતી ફાળવવામાં આવતી હોય છે. તેનાથી વિશેષ કાંઈ ન મેળવી શકે. આટલું મેળવવા માટે તું સમગ્ર ધરતીને અને તેના બાળકોને શા માટે ધમરોડી રહ્યો છે? સિકંદરની પાસે પોતાના ગુરુભાઈના આ પ્રશ્નનો કોઈ જવાબ ન હતો. 33 વર્ષની ઉંમરે સિકંદરનું મૃત્યુ થયું. સિકંદરની છેલ્લી ઈચ્છાઓ. 1. મારી દવા કરવાવાળા વૈદ્યરાજ મને બચાવી શક્યા નહીં, તેને મારા મૃત્યુ પછી સ્મશાન યાત્રામાં કાંધ દેવી. 2. મારી મિલકત પણ સ્મશાન યાત્રાના રસ્તામાં પાથરી દેજો. 3. સ્મશાન યાત્રામાં મારા હાથ બહાર રાખવા, જેથી દુનિયા જાણી શકે કે હું સાથે કાંઈ નથી લઈ જતો. જી દીપકભાઈ, ખૂબ સરસ વાત લખીને મોકલાવી છે આપે, અને સાચી જ વાત છે કે આપણે કશું લઈને આવ્યા નથી અને કશું લઈને જવાના નથી.
1: તો હવે કાર્યક્રમમાં આગળ વધીએ અને વાંચું છું આ ઈમેલ જે મોકલ્યો છે ગામ જાડિયા તાલુકા પાલીતાણા જિલ્લા ભાવનગરથી માધુભાઈ ચૌહાણે. ઈમેલમાં એમની સાથે છે અશ્મિતાબેન, ચેતનાબેન, શાંતુભાઈ, વિજય, વિવેક, રાહુલ અને આર્યન. માધુભાઈ જણાવે છે કે અમે નિયમિત સૈયર કાર્યક્રમ સાંભળીએ છીએ. કાર્યક્રમ લાજવાબ આવે છે. ગુરુ પૂર્ણિમાનો કાર્યક્રમ ખૂબ ગમ્યો. પત્રો અને ઇમેલ્સના જવાબો આપે ખૂબ સરસ રીતે આપ્યા. ગુરુ વિશે જે માહિતી આપી તે પણ ખૂબ ગમી. ગુરુ વગર આત્મજ્ઞાન કોઈ ના કરાવી શકે. ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. જી માધુભાઈ, ગુરુનું માર્ગદર્શન અને ગુરુની કૃપા હંમેશા અમૂલ્ય હોય છે. આપને કાર્યક્રમ ગમ્યો એ જાણીને ખૂબ સારું લાગ્યું.
0: તો હવે ગામ જાળિયાથી જ માધુભાઈના દીકરાએ સરસ મજાનો પત્ર લખીને મોકલ્યો છે. લખે છે કે હું સહ્યર કાર્યક્રમ નિયમિત સાંભળું છું. મારા પપ્પા કાર્યક્રમનું રેકોર્ડિંગ કરે છે અને હું સાંભળું છું. મારી શાળાના તમામ શિક્ષકો બહુ સારા છે. અમારી શાળામાં અમે વૃક્ષો વાવીએ છીએ. અમારી શાળામાં છે ને કોઈનો બર્થડે આવે એટલે અમને શાળામાંથી કુંડુ આપે છે, એમાં અમે ફૂલ છોડ રોપીએ છીએ. વાહ વાહ વાહ ભાઈ વિવેક, આપનો પત્ર તો બહુ જ સરસ છે અને આપની શાળામાં આટલા સુંદર કાર્યો થાય છે તે જાણીને આનંદ થયો. આપ પણ પપ્પા માધુભાઈની જેમ જ કાર્યક્રમ સાંભળો છો અને અભિપ્રાયો મોકલાવો છો તે ખૂબ આનંદની વાત છે.
1: તો હવે આ ઈમેલ છે વલસાડથી હળવાશભર્યો સ્વભાવ ધરાવતા હોસંગ બરડીનો. લખે છે કે તારીખ 24 જુલાઈના પ્રતિક રાઠોડની આર્ટ વિશેની સફર ઘણી મજાની હતી અને પાઉંભાજી વિશેની તમારી વાત પણ ઘણી ઇન્ટરેસ્ટિંગ હતી. એકવાર મેં પાઉંભાજી ખરીદ્યા પણ તેમાં મને બધું જ લાલ લાલ દેખાયું. મને થયું કે આમાં લીલી ભાજી તો ક્યાં છે. આગળ તેઓ જણાવે છે કે વળી પાઉં તો મેંદાનું બનેલું હોય છે જે આપણું પેટ બગાડે, એટલે પાઉંના બદલે રોટલી સાથે ખાવું જોઈએ. હા, એ વાત તો બિલકુલ સાચી, 100% સાચી. તેમાં પણ આવી વરસાદી ઋતુમાં તો પાચક અગ્નિ વધારે મન થઈ જાય ત્યારે તો પાઉં ન ખાવામાં જ મજા છે. આગળ તેઓ જણાવે છે કે તારીખ 31 જુલાઈએ મહાન ગાયક મોહમ્મદ રફીની પુણ્યતિથિને યાદ કરી તેમના અમર ગીતો સંભળાવ્યા, એ સાંભળીને ખૂબ આનંદ થયો. જી હોસંગભાઈ, રફીજી ભલે સદેહે આપણી સાથે હાજર નથી પરંતુ એમના ગીતો સાથે હંમેશા આપણી સાથે છે. આ મહાન ગાયકને જ્યારે પણ સાંભળીએ ફરી ફરી સાંભળવાની ઈચ્છા જરૂરથી થાય. મિત્રો, હજી આપના ઘણા બધા ઇમેલ્સ છે જે અમારે વાંચવાના બાકી છે, જેના જવાબ આપવાના બાકી છે, પરંતુ અત્યારે કાર્યક્રમમાં સમય થયો છે કેટલીક ઉપયોગી માહિતી મેળવવાનો. તો ચાલો સાંભળીએ પીએમ સૂર્યઘર વીજળી યોજના વિશે યોગેશ નાઈનો વાર્તાલાપ.
2: સૌર ઉર્જા પ્રકૃતિનો અમૂલ્ય ખજાનો છે. સૂર્યનારાયણ એ સૂર્ય સમગ્ર સૃષ્ટિના આપણા જીવનદાતા છે. સૂર્ય ન હોત તો દિવસ ન હોત, પ્રકાશ ન હોત, વૃક્ષ ન હોત તો જીવન સૃષ્ટિ આપણે શક્ય નથી. આજે વિશ્વમાં વીજળીની માંગ વધી રહી છે. કોલસો ખૂટવાનો આરે છે. પેટ્રોલિયમ, કુદરતી ગેસ જેવા ઈંધણ ભવિષ્યમાં ખૂટવાના છે. આજે પ્રદૂષણ વધે છે સમગ્ર વિશ્વમાં, પણ આપણા ભારત દેશમાં સૌર ઉર્જા, સૂર્યમાંથી મળતી ઉર્જા સંપૂર્ણપણે કુદરતનો એક અમૂલ્ય ખજાનો છે. પ્રદૂષણ મુક્ત છે, મનુષ્યનું જીવન માટે ભગવાને આપેલી અમૂલ્ય ભેટ છે. સૌર ઉર્જા સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન મોખરે છે, તેમાં ગુજરાત પણ પ્રથમ નંબરે છે. સોલાર પેનલથી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રીએ 2024માં પ્રથમ નંબરે સૌર ઉર્જા પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના ગામડાના મધ્યમ અને ગરીબ પરિવારો માટે એક ખૂબ જ કારગર

વ્યક્તિગત યોજના અમલમાં મૂકી અને સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં એનો ખૂબ જ લાભાર્થીઓને આનો મોટો લાભ થયો છે. પીએમ સૂર્યઘર યોજના તેમજ કિસાન સોલાર યોજના, નાના લઘુ ઉદ્યોગો, સોનાર પેનલ ખૂબ મોટા પ્રમાણમાં આજે ઉર્જા ઉત્પન્ન થાય છે, વીજળી મેળવી અને બચત પણ થાય છે. પીએમ સૂર્યઘર યોજના એ મુખ્યત્વે પોતાના માલિકીનું મકાન હોય, ઘરની છત ઉપર આપણે સોલર પેનલ લગાવી પીએમ સૂર્યઘર યોજનાનો લાભ મેળવી શકાય છે. ગામડામાં સ્ટ્રીટ લાઇટની સોલર હોય તો ખેડૂત સોલાર પંપથી ખેતી કરી શકે, ખેડૂતો પોતાની જમીનમાં સોલર પેનલ લગાવી આવક પણ મેળવી શકે, વીજળીની બચત પણ કરી શકે અને આપણા માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિકસિત ભારત છે 2047માં, એમાં આ વિકસિત ભારતનું સપનું સાકાર કરવામાં આ યોજના પાયામાં ખૂબ જ ઉપયોગી યોજના છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના 2024માં માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે અમલમાં મૂકી આપણા ખિસ્સામાં બજેટ જોડાયેલ છે. આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશમાં ગરીબ અને મધ્યમ પરિવારોને સોલર પેનલ યોજના થકી આત્મનિર્ભર ભારત તથા રોજગારી યોજના વધારો કરવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના દ્વારા પરિવારોને પોતાની માલિકી ઉપર છત ઉપર સોલર પેનલ લગાવી એના અંદર વીજળીમાં બચત થાય તેમજ તેનું જીવન ધોરણ ઊંચું આવે અને નાના અને મધ્યમ ઉદ્યોગોમાં પણ સરકારશ્રીની યોજના દ્વારા સોલર પેનલ લગાવી પોતે પરિવારને ધંધો રોજગાર ખેતીવાડી તમામ વીજળીની બચત કરી શકાય, આવકમાં વધારો થાય અને સાથે સાથે રોજગારી પણ મળી શકે. આ યોજના પીએમ સૂર્યઘર યોજના લાભ લેવા માટે લાભાર્થીએ પોતાની મકાન ઉપર છત ઉપર સોલર પેનલ લગાવી શકાય તેમજ અને સરકારશ્રીમાં જેડા દ્વારા જે વેન્ડરની યોજનામાં આપણે ઓનલાઈન અરજી પીએમ સૂર્યઘર મારફતે કરી શકાય. તેમાં મુખ્યત્વે આપણે આ યોજનાનો જો લાભ લેવો હોય તો પોતાની માલિકીનો મકાનનો પુરાવો એટલે કે ગ્રામ પંચાયતમાં ટેક્સ બિલ, આકારણીની નકલ, વીજળી બિલની નકલ, બેંકની પાસબુક, આધાર કાર્ડ તેમજ એજન્સી દ્વારા જે માન્ય એજન્સી વેન્ડર દ્વારા ઓનલાઈન અરજી કરી અને સોલર પેનલનો આ લાભ લઈ અને આપણે પીએમ સૂર્યઘર યોજનાનો લાભ મેળવી શકાય છે. આ યોજના મુખ્યત્વે સરકારશ્રી દ્વારા કેન્દ્ર સરકારની 1 કિલો વોલ્ટ આપણે લગાવવો હોય તો 30,000ની સબસીડી મળે, 2 કિલો વોલ્ટ લગાવવો હોય તો 60,000 રૂપિયાની સબસીડી મળે, 3 કિલો વધુમાં વધુ વોલ્ટ લગાવવો હોય તો મહત્તમ સબસીડી 78,000ની સબસીડી સરકાર દ્વારા આપવામાં આવે છે. પીએમ સૂર્યઘર યોજના દ્વારા મુખ્યત્વે લાભો દર મહિને પરિવારોને 300 યુનિટ સુધીની વીજળી બિલમાં બચત થાય છે. સોલર પેનલ લાભાર્થીને સરકારશ્રી દ્વારા બેંકના પાસબુકમાં સબસીડી ડાયરેક્ટ જમા થાય છે એટલે વચ્ચે કોઈ વેન્ડર કે કોઈ દલાલ કે ભ્રષ્ટાચારનો અવકાશ રહેતો નથી અને સંપૂર્ણ અરજી આ જે લાભ છે એ લાભાર્થીને પારદર્શક રીતે સરકારશ્રી દ્વારા નીચે સુધી પહોંચાડવામાં આવે છે. તેમજ વધારાની વીજળીની આપણે બચત પણ કરી શકાય છે અને વધારાની વીજળી વીજ ગ્રીડમાં આપી નેટ મીટરિંગમાં આપણી વધારાની વીજળી જમા થાય છે અને આવનારા દિવસોમાં પીએમ સૂર્યઘર યોજના અન્વયે આપણને પરિવારોને, મધ્યમ વર્ગને, ગરીબને જે ફાયદાઓ થાય છે એમાં ખાસ કરીને વીજ બિલમાં બચત થાય છે, વધારાની વીજળીમાં આવક થાય છે, વેચાણમાં આવક થાય છે અને સતત સોલર પેનલ જે લગાવીને આપણે 25 વર્ષ સુધી મફત વીજળી મળે છે અને આપણે પ્રદૂષણ પણ થતું નથી, વેચાણ આવક થાય છે અને જીવનશૈલીમાં હકારાત્મક પરિવર્તન કરી અને દેશના અંદર અને ગુજરાતમાં ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા, ગ્રીન એનર્જીમાં ભાગીદારી કરી અને દેશમાં પ્રદૂષણ ઘટાડો કરી દેશમાં ઉર્જા ક્ષેત્રે પર્યાવરણનું પણ રક્ષણ કરવાનો આપણને આનો એક ઉપયોગી લાભ થાય છે. રિન્યુએબલ એનર્જી એટલે માત્ર વીજળી નહીં, અર્થતંત્ર ક્ષેત્રે રોજગાર, પર્યાવરણ અને આત્મનિર્ભરતાનું શક્તિશાળી સાધન છે. ગ્રીન એનર્જી અપનાવી એ માત્ર પર્યાવરણ સાથે નહીં પરંતુ લાંબા ગાળાનો આપણા દેશનું અર્થતંત્ર અને ઔદ્યોગિક વિકાસમાં એક મહત્વપૂર્ણ પગલું છે. તેમજ પીએમ સૂર્યઘર સોલાર યોજના દ્વારા જે લાભાર્થીઓને આ લાભ થાય તો ભવિષ્યની અંદર આ દેશનું માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું કે 2047માં વિકસિત ભારત થાય તો મહત્વની ગરીબ અને પરિવારનું જીવનશૈલી બદલી અને વિકસિત ભારતના પાયામાં પ્રેરણાદાયી યોજના અમલમાં મૂકી છે અને આપણે સૌ જનભાગીદારીથી આજે આપણે ગુજરાતના અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ચારણકા બનાસકાંઠા જિલ્લામાં સોલર સિસ્ટમ કેનાલ ઉપર હોય, જમીન ઉપર હોય, ખેતીવાડીનું હોય તો ખૂબ જ અસરકારક અને હાલમાં
માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ

0: સાહેબે ગુજરાતના મહેસાણા જિલ્લામાં મોઢેરા ગામને સંપૂર્ણ ગામ સોલર વિલેજ તરીકે જાહેર કર્યું. આમ દેશના અંદર ગુજરાતમાં સોલર વિલેજ તરીકે પ્રથમ મોઢેરા ગામ જાહેર થયું. એ બાબતે આપણે ગુજરાતમાં પણ પ્રથમ નંબરે આપણી આ સૂર્યઘર યોજના અમલમાં છે. આ પીએમ સૂર્યઘર યોજના એ એવી છે કે નાનામાં નાના લોકોને જે વિકસિત ભારતની આપણી જે ઔદ્યોગિક છે, વિશ્વના અંદર આપણે પ્રદૂષણ ઘટાડવામાં ગ્રીન એનર્જી પ્રદૂષણને દૂર કરવા માટે આપણે સૌ જનભાગીદારીથી એવો સંકલ્પ લેવો જોઈએ. સ્વચ્છ ઉર્જા, સ્વચ્છ હવા, સ્વચ્છ ભવિષ્ય માટે આપણા ભારત દેશના બાળકોને ભેટ બની શકે અને દરેક ઘરમાં સ્વચ્છ ઉર્જાનો ઉપયોગ, દરેક ગ્રામમાં ગ્રીન એનર્જી, દરેક યુવાનોને નવી તકો, દરેક ઉદ્યોગોને ટકાઉ ઉર્જા, આમ નવા ભારતના નિર્માણમાં આત્મનિર્ભર ભારત સ્વચ્છ હોય, સમૃદ્ધ હોય અને ગુજરાતવાસીઓ, ભારતીય યુવાનો, મહિલાઓ જનભાગીદારી કરી આ પીએમ સૂર્યઘર યોજનાનો આપણે લાભ લઈ અને દેશના વિકાસમાં આપણે યોગદાન આપી શકીએ. પીએમ સૂર્યઘર યોજના મફત વીજળીનો આપણે સૌ ભારતવાસીઓ તરીકે, આપણે સૌ જનભાગીદારીથી આપણે આપણા લોકપ્રિય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિકસિત ભારતનું 2047નું જે સપનું સાકાર કરવાનું છે, વિકાસ અને પર્યાવરણ સાથે આગળ વધે માટે આપણે સ્વચ્છ ઉર્જા, સ્વચ્છ હવા અને સ્વચ્છ ભવિષ્ય માટે આપણે સંકલ્પ લઈએ કે દરેક ઘરમાં પીએમ સૂર્યઘર પોતાની છત ઉપર કરી અને ગામમાં સ્ટ્રીટ લાઇટ હોય, સૌર્ય ઉર્જા, સૂર્યના કિરણો દ્વારા લાભ લઈ અને જન આંદોલન કરી આપણે ગામે ગામ સરપંચો, તલાટીઓ સાથે જોડાઈ અને આ પીએમ સૂર્યઘરનું કોઈ પણ ઘર બાકી ના રહી જાય, આવનારા દિવસોમાં નવા ભારત, વિકસિત ભારતમાં આપણે આગળ વધવા માટે આપણે સૌ આમાં કટિબદ્ધ થઈએ અને પ્રયાણ કરવા માટે હું સૌને અપીલ કરું છું. આજે આખું વિશ્વ એનર્જી તરફ આગળ વધી રહ્યું છે, ભારત પણ નવી ઉર્જા ક્રાંતિ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ગુજરાત પાસે, સમગ્ર ભારત પાસે સૂર્યનો આશીર્વાદ છે, પવનની શક્તિ છે અને વિકાસનો સંકલ્પ છે. આપણે સૂર્યપ્રકાશને માત્ર પ્રકાશ તરીકે નહીં પરંતુ સમૃદ્ધિના નવા સૂર્યોદય તરીકે જોવો પડશે. જ્યારે ઘરની છત ઉપર સોલાર પેનલ લાગશે ત્યારે માત્ર વીજળી નહીં પરંતુ આત્મવિશ્વાસ પણ ઉત્પન્ન થશે અને આત્મગૌરવ અને મહિલાઓને આત્મસન્માન મળશે. આપણા દેશમાં જે અર્થવ્યવસ્થા મજબૂત બનવામાં પણ પ્રેરણાદાયી સાબિત થશે. આ દેશ અને રાજ્યમાં એવી યોજનાઓ ચાલી રહી છે એમ પીએમ સૂર્યઘર મફત વીજળી એ સામાન્ય પરિવારો, ખેડૂતો, ઉદ્યોગો દરેકને પ્રોત્સાહિત કરે છે. આ તકનો લાભ દરેક સુધી પહોંચે તે માટે સરકાર, સમાજ અને જનભાગીદારીથી આપણું લક્ષ્ય માત્ર વીજળી બનાવવાનું નથી, આપણું લક્ષ્ય ઉર્જામાં આત્મનિર્ભર ભારત બનાવવા માટે આગળ વધવા માટે આપણે સૌ ભારતના દેશના અને ગુજરાતના સૌ લોકો આગળ વધી, તલાટી હોય, સરપંચ હોય, ગામના આગેવાન હોય, તો દરેક ઘર સુધી પીએમ સૂર્યઘર યોજનાનો લાભ નથી મળ્યો એમને લાભ અપાવી અને દેશના વિકાસમાં આપણે સહયોગ કરવા સર્વેને હું અપીલ કરું છું. હું કોબા ગામની વાત કરું, હું જ્યારે સરપંચ હતો ત્યારે ગ્રામ લોકોને ગ્રામસભામાં ભેગા કરી આ યોજનાનો સંપૂર્ણ લાભ ઘરે ઘરે સુધી પહોંચે દરેક લાભાર્થીને ઓનલાઈન અરજી કરી 80%થી વધુ લોકોને અમે આ લાભ પહોંચાડ્યો છે અને લોકોની આવક એ બમણી થઈ છે. એમ પીએમ સૂર્યઘર યોજના એ ખૂબ જ અમારા કોબા ગામમાં આવક માટે અને જીવન ધોરણ સુધારવા માટે ખૂબ જ પ્રેરણાદાયી બની છે અને પીએમ સૂર્યઘર યોજના એ સમગ્ર ગુજરાતમાં એ પ્રથમ નંબરે છે. ના અંદર વિકાસની પ્રગતિમાં પીએમ સૂર્યઘર યોજના થકી નાના અને મધ્યમ વર્ગના પરિવારોને ખૂબ જ પ્રેરણાદાયી યોજના સાબિત થઈ છે અને આ માટે સરકારશ્રીએ ખૂબ જ સારું આ યોજના પ્રેરણાદાયી અમલમાં આવી છે.
1: સહિર કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા પીએમ સૂર્યઘર વીજળી યોજના વિશે યોગેશ નાઈનો વાર્તાલાપ. મિત્રો, આપ પણ ચોક્કસથી આ યોજનાનો લાભ લેજો, આ જાણકારી આપના મિત્રો સાથે, પરિચિતો સાથે પણ વહેંચજો. અને આ સાથે જ શ્રોતા મિત્રો, હવે સમય થઈ ગયો છે આજના દિવસ માટે આપની વિદાય લેવાનો. તો ફરી મળવાના વાયદા સાથે આજે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને.
2: આવજો, ફરી મળીશું.
1: અને હા, કાર્યક્રમ વિશેના અભિપ્રાય આપ અમને પત્રો અને ઈમેલ દ્વારા જણાવી શકો છો, જેનું સરનામું છે નિયામક શ્રી, સૈયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. આપ અમને ઈમેલ પણ કરી શકો છો. ઈમેલ આઈડી છે abad સૈયર @gmail.com

0: gmail.com.
1: આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. પ્રસ્તુત કરતા હતા હિતેશ

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ. બરાબર 1 વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીતનો કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. બરાબર 1:20 મિનિટે આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટ 5.25% યથાવત રાખવાનો નિર્ણય લીધો. વિપક્ષના હોબાળાના પગલે સંસદના બંને ગૃહની કામગીરી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત. જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 રદ થવાને 7 વર્ષ પૂર્ણ થતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે પ્રદેશના લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું. કર્ણાટકમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજ થતાં 3 કામદારના મોત. પાકિસ્તાનના કબજા હેઠળના પ્રદેશોની વર્તમાન સ્થિતિમાં વિદેશી પત્રકારોના રિપોર્ટિંગ પર પ્રતિબંધ લદાયો અને ભારતની ઈશરાની બરુઆ, તન્વી શર્મા અને શ્રેયાંશી વાલીશેટ્ટીનો દક્ષિણ કોરિયામાં રમાતી બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સ સેમીફાઇનલમાં પ્રવેશ. સમાચાર વિગતવાર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટ 5.25% યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં થયેલા નિર્ણય અંગેની માહિતી આપતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું છે કે સ્થિર માંગ દ્વારા દેશની આર્થિક વૃદ્ધિને ટેકો મળી રહ્યો છે અને તે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા રહી છે. તેમણે કહ્યું કે દેશની અર્થવ્યવસ્થાએ આ નાણાકીય વર્ષના એપ્રિલ જૂન ક્વાર્ટરમાં અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. શ્રી મલ્હોત્રાએ કહ્યું કે રાષ્ટ્રીય બેંકે 2026-27 માટે તેના વાસ્તવિક જીડીપી વૃદ્ધિ અંદાજને સુધારીને 6.7% સુધી પહોંચાડવા માટેના પ્રયાસ આદર્યા છે. આરબીઆઈના ગવર્નરે કહ્યું કે પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે મુખ્ય વ્યાપાર માર્ગો અવરોધાયા હોવાને કારણે વૈશ્વિક અર્થતંત્ર સામે પડકાર ઉભો થયો છે. તેમણે કહ્યું કે આરબીઆઈએ નાણાકીય વર્ષ 2027 માટે સીપીઆઈ ફુગાવાનો અંદાજ 5.1% ઘટાડીને 5% કર્યો છે. નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહી સહિત અનેક મુદ્દા પર વિપક્ષના હોબાળાને કારણે આજે સંસદના બંને ગૃહની કાર્યવાહી ખોરંભે પડી હતી. હોબાળાને પગલે સંસદના બંને ગૃહની કામગીરી બપોરના 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. આજે સવારે જ્યારે લોકસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે સ્પીકર ઓમ બિરલાએ પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ હોબાળો મચાવી રહેલા વિપક્ષના સભ્યોને અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રશ્નકાળમાં ભાગ લેવા વારંવાર વિનંતી કરી હતી, પરંતુ હોબાળો યથાવત રહેતા ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી.
1: સંસદ ચર્ચા સંવાદ કે લીએ આપકે વિચારો કે અભિવ્યક્તિ કે લીએ પ્રશ્નકાલ મેં મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછો, કઈ વિભાગો કે મહત્વપૂર્ણ પ્રશ્ન હૈ ઓર આપ નિયોજિત તરીકે સે પોસ્ટરબાજી કરકે પ્રદર્શન કરકર સદન કી ગરિમા કો ઘટાના ચાહતે હૈ. સદન કી કાર્યવાહી આજ 2 બજે તક કે લીએ સ્થગિત કી જાતી હૈ.
0: જ્યારે ઉપલા ગૃહની બેઠક મળી ત્યારે અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને વિપક્ષના હોબાળા વચ્ચે શૂન્યકાળ શરૂ કર્યો. આરંભે જમ્મુ અને કાશ્મીરના ભાજપના સાંસદ સતપોલ શર્માએ કલમ 370 નાબૂદ કરવાની વાત યાદ કરતા કહ્યું કે તે 7 વર્ષ પહેલા આજના દિવસે જ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે આજનો દિવસ એ ફક્ત જમ્મુ અને કાશ્મીરના ઇતિહાસમાં જ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રના ઇતિહાસમાં એક ઐતિહાસિક દિવસ છે. તેમના નિવેદન વચ્ચે હોબાળો યથાવત રહેતા અધ્યક્ષે ગૃહને પહેલા 12 વાગ્યા સુધી અને બાદમાં 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધું. કલમ 370 રદ થવાને આજે 7 વર્ષ પૂરા થયા.

2019 માં આજના દિવસે સંસદ દ્વારા કલમ 370ની જોગવાઈ રદ કરવામાં આવી હતી, જે અગાઉના જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી હતી. અગાઉ જમ્મુ અને કાશ્મીર દેશનું એકમાત્ર રાજ્ય હતું જે કલમ 370માં ઉલ્લેખિત જોગવાઈ અનુસાર પોતાનું અલગ બંધારણ ધરાવતું હતું. તે એક કામચલાઉ જોગવાઈ હતી જેણે રાજ્યને વિશેષ સ્વાયત્ત દરજ્જો આપ્યો હતો. કલમ 370 રદ કર્યા પછી બધા કેન્દ્રીય કાયદાઓ અને વિવિધ કલ્યાણકારી યોજનાઓ લાગુ પડે છે અને આ નિર્ણયથી પ્રદેશમાં રોકાણ આકર્ષવાનો માર્ગ પણ મોકળો થયો છે, જેના પરિણામે વિકાસની સંભાવના વધી છે. વધતા રોકાણથી રોજગારીનું સર્જન વધે છે અને પ્રદેશમાં સામાજિક આર્થિક માળખાગત સુવિધાઓમાં વધુ સુધારો થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે 7 વર્ષ પહેલા કલમ 370 અને 35A રદ કર્યા પછી જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના લોકોના જીવનમાં વ્યાપક પરિવર્તન આવ્યું છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ ભાર મૂક્યો હતો કે બંને કેન્દ્ર શાસિત પ્રદેશમાં માળખાગત સુવિધાઓનો વિસ્તાર થયો છે, શિક્ષણ, આરોગ્ય સંભાળ, ઉદ્યોગ સાહસિકતા અને રમતગમત જેવા ક્ષેત્રમાં તક વધી છે. મેડિકલ કાઉન્સેલિંગ સમિતિએ આજે નીટ યુજી કાઉન્સેલિંગ 2026ના પ્રથમ તબક્કા માટે નોંધણી શરૂ કરી છે. સત્તાવાર સમયપત્રક મુજબ પ્રથમ તબક્કા માટે નોંધણી આજથી 12 ઓગસ્ટ બપોરે 3 વાગ્યા સુધી હશે, જો કે ફી ચૂકવણી 12 ઓગસ્ટ સાંજે 6 વાગ્યા સુધી કરી શકાશે. નોંધણી શરૂ થતાં પહેલા સંસ્થાઓએ ગઈકાલે કામચલાઉ બેઠક મેરિટ ચકાસ્યું હતું. ઉમેદવાર આવતીકાલથી 13 ઓગસ્ટ સવારે 11 વાગ્યા સુધી તેમની પસંદગી જણાવી શકે છે. બેઠક ફાળવણીનો પ્રથમ તબક્કો 13 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી ચાલશે અને પરિણામ 17 ઓગસ્ટના જાહેર કરાશે. જે ઉમેદવારને બેઠક ફાળવવામાં આવી છે તેઓએ 18 ઓગસ્ટથી 22 ઓગસ્ટ દરમિયાન સંબંધિત સંસ્થામાં રિપોર્ટ કરવો પડશે. સંસ્થાઓ 23 ઓગસ્ટના રોજ ઉમેદવારના ડેટાની ચકાસણી કરશે. કાઉન્સેલિંગ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા આરોગ્ય મંત્રાલયે ઉમેદવારને એમસીસી પોર્ટલ પર નોંધણી, પસંદગી અને બેઠક ફાળવણી પ્રક્રિયા સમજવા માટે સ્ટેપ બાય સ્ટેપ ટ્યુટોરિયલ વિડીયો બહાર પાડ્યા છે, જેનો ઉદ્દેશ્ય ઉમેદવારને યોગ્ય માર્ગદર્શન આપવાનો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ઉત્તર કર્ણાટકના યાદગીર જિલ્લાના સૈદાપુર નજીક કડેચૂર બડિયાલ ઔદ્યોગિક વિસ્તારમાં આજે કેમિકલ લીકેજ થતા 3 કામદારના શ્વાસ રૂંધાઈ જવાથી મોત થયા હતા. આ ઘટના આજે વહેલી સવારે બની હતી. લીકેજના સંપર્કમાં આવેલા 2 કામદારોને રાયચૂરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. યાદગીર જિલ્લાના ડેપ્યુટી કમિશનર રાહુલ તુકારામ પાંડવેએ જણાવ્યું છે કે ફાર્માસ્યુટિકલ રસાયણ બનાવતા પ્લાન્ટમાં લીક થયેલી પાઇપમાં સલ્ફર ઓક્સાઇડ શ્વાસમાં જવાથી 3 કામદારોના મૃત્યુ થયા છે. કામદારો મધ્યપ્રદેશ, તેલંગાણા અને આંધ્રપ્રદેશના હતા. માલિકો અને અન્ય લોકો સામે FIR દાખલ કરવામાં આવી છે. હાલમાં કોઈ વધુ લીકેજ નથી. લીકેજના કારણો અને સલામતીના પગલાં માટે NDRF અને ફોરેન્સિક ટીમ તૈનાત કરાશે. CRPF અને ઝારખંડ પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં સરાયકેલા ખરસાવન જિલ્લામાંથી પ્રતિબંધિત CPI માઓવાદીના 3 કટ્ટર માઓવાદીની ધરપકડ કરી છે. ઇન્સ્પેક્ટર જનરલ નરેન્દ્રકુમાર સિંહે ધરપકડની પુષ્ટિ કરી છે. ધરપકડ કરાયેલા માઓવાદીમાં 15 લાખ રૂપિયાનું ઇનામ ધરાવતો મદન મહતો, 5 લાખ રૂપિયાનું ઇનામ ધરાવતો રવિ સરદાર અને 2 લાખ રૂપિયાના ઇનામી મહિલા માઓવાદી મીનાનો સમાવેશ થાય છે. સુરક્ષા દળોએ ધરપકડ કરાયેલા માઓવાદી પાસેથી 3 AK-47 રાઇફલ પણ જપ્ત કરી છે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સ 2026માં 7 સુવર્ણ અને 3 રજત ચંદ્રક જીતવા બદલ બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રયાસની પ્રશંસા કરી. નવી દિલ્હીમાં મેડલ વિજેતા સાથેની વાતચીત દરમિયાન શ્રી રિજિજુએ રમતવીરોને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન આપતા કહ્યું કે તેમનું સમર્પણ, શિસ્ત અને લડાઈની ભાવના દેશભરના યુવા ખેલાડીઓને પ્રેરણા આપે છે. પાકિસ્તાને નવા નિયમો રજૂ કરી વિદેશી મીડિયા પર પોતાનું નિયંત્રણ વધુ કડક બનાવ્યું છે, જેમાં દેશના મોટા ભાગોમાંથી રિપોર્ટિંગ કરતા પહેલા વિદેશી પત્રકાર માટે સરકારની પૂર્વ મંજૂરી ફરજિયાત કરી છે. પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં વિરોધ પ્રદર્શન અને કાર્યવાહીના તેના સંચાલન અંગે આંતરરાષ્ટ્રીય તપાસ હેઠળ છે, જ્યાં માનવ અધિકાર જૂથ અને પ્રેસ સ્વતંત્રતા સંગઠનોએ પત્રકાર પરના પ્રતિબંધ, ઇન્ટરનેટ બ્લેકઆઉટ અને પ્રદર્શનકારી સામે બળપ્રયોગ અંગે ચિંતા વ્યક્ત કરી છે. POJK માં અધિકારીઓ દ્વારા કાર્યવાહીના તેમના કવરેજ બદલ પાકિસ્તાન દ્વારા તાજેતરના ઘણા સમાચાર માધ્યમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. નવા નિયમ હેઠળ વિદેશી પત્રકારો ફક્ત ઇસ્લામાબાદ, લાહોર અને કરાચીમાં જ મુક્તપણે કાર્ય કરી શકે છે. સમાચાર અહેવાલ, દસ્તાવેજી વિડીયોઝ અથવા સોશિયલ મીડિયા સામગ્રીનું નિર્માણ સહિત અન્યત્ર કોઈપણ રિપોર્ટિંગ કાર્ય માટે સરકારની પૂર્વ મંજૂરીની જરૂર પડશે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ અને કમિટી ટુ પ્રોટેક્ટ જર્નાલિસ્ટ સહિત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ પાકિસ્તાનને પ્રેસ સ્વતંત્રતાનું રક્ષણ કરવા અને દુરૂપયોગના આરોપની તપાસ કરવા વિનંતી કરી.

છે. દક્ષિણ કોરિયાના આસનમાં ચાલી રહેલી કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સ સેમીફાઇનલમાં ઈશરાની બરુઆ, તન્વી શર્મા અને શ્રેયાંશી વાલીશેટ્ટીએ પ્રવેશ કર્યો છે. ક્વાર્ટર ફાઇનલમાં ઈશરાની બરુઆએ દક્ષિણ કોરિયાની લી સો હીને 18-21, 21-15 અને 7-21થી હરાવી, જ્યારે તન્વીએ ચીનની એન ક્વી યુઆનને 21-16, 21-15થી હરાવી, શ્રેયાંશી તાઇપીની યુ પો પાઈને 21-15, 21-14થી હરાવી. અન્ય એક મેચમાં મહિલા બેડમિન્ટન ખેલાડી માલવિકા બંસોડ અને આકર્ષી કશ્યપ એકબીજાનો સામનો કરશે. આ દરમિયાન પુરૂષની સિંગલ્સમાં ટોચના ખેલાડી કિદામ્બી શ્રીકાંત, કિરણ જ્યોર્જ, રોનક ચૌહાણ, સનિથ દયાનંદ અને થારુન મન્નેપલ્લી આજે રમશે. પુરૂષ ડબલ્સમાં કૃષ્ણપ્રસાદ ગરગા અને પૃથ્વી કૃષ્ણમૂર્તિ રોયની બિનક્રમાંકિત ભારતીય જોડી છઠ્ઠા ક્રમાંકિત થાઇલેન્ડના ખેલાડીઓને 21-16, 21-18થી હરાવી બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટ 5.25% યથાવત રાખવાનો નિર્ણય લીધો. વિપક્ષના હોબાળાને પગલે સંસદના બંને ગૃહની કામગીરી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત. જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 રદ થવાને 7 વર્ષ પૂર્ણ થતાં પ્રધાનમંત્રીએ કહ્યું, પ્રદેશના લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું. કર્ણાટકમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજ થતાં 3 કામદારના મોત. પાકિસ્તાનના કબજા હેઠળના પ્રદેશોની વર્તમાન સ્થિતિમાં વિદેશી પત્રકારના રિપોર્ટિંગ પર પ્રતિબંધ લદાયો. અને ભારતની ઈશરાની બરુઆ, તન્વી શર્મા અને શ્રેયાંશી વાલીશેટ્ટીનો દક્ષિણ કોરિયામાં રમાતી બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સ સેમીફાઇનલમાં પ્રવેશ. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈએ આ નાણાકીય વર્ષમાં દેશના આર્થિક વૃદ્ધિદરનું અનુમાન વધારીને 6.7% કર્યું છે. આ સાથે જ નાણાકીય નીતિ સમિતિએ રેપો દર 5.25% યથાવત રાખવાનો નિર્ણય કર્યો. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ નાણાકીય નીતિ સમિતિની જાહેરાત કરતાં કહ્યું, દેશનો આર્થિક વિકાસ મજબૂત માંગના કારણે જળવાઈ રહ્યો છે અને ભારત વિશ્વનું ઝડપથી વધતું અર્થતંત્ર બની રહ્યું છે. તેમણે આ નાણાકીય વર્ષના એપ્રિલ જૂન ત્રિમાસિક ગાળામાં અર્થવ્યવસ્થાનું પ્રદર્શન અપેક્ષાથી સારું રહ્યું હોવાનું પણ જણાવ્યું હતું.
1: પરિવર્તનશીલ આર્થિક પરિસ્થિતિઓ ઔર ભવિષ્ય કે અનુમાનો કે વિસ્તાર સે સમીક્ષા કરને કે બાદ મૌદ્રિક નીતિ સમિતિ ને રેપો રેટ 5.25 પર હી બરકરાર રખને કા નિર્ણય લિયા હૈ.
0: ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સવારે યોજાયેલી આ બેઠકમાં રાજ્યમાં વરસાદ અને પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ અને ચાંદીપુરા વાયરસ અંગે આરોગ્ય વિભાગની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. સાથે જ કેશ ડોલ્સ એટલે કે નાણાકીય સહાયની ચૂકવણી અને નુકસાનના સર્વે તથા આગામી 15 ઓગસ્ટના કાર્યક્રમ અને સરકારના આગામી આયોજન અંગે ચર્ચા કરવામાં આવી. તેમજ મંત્રીમંડળની બેઠકમાં દક્ષિણ ગુજરાતના બાગાયતી અને રાજ્યના કૃષિ નુકસાન અંગે રજૂઆત કરવામાં આવી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાષ્ટ્રમંડળ રમત 2030ના આયોજન માટે ટીમ ગુજરાત સંપૂર્ણ સજ્જ હોવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી સંઘવીએ કહ્યું, વર્ષ 2030ની રાષ્ટ્રમંડળ રમતનું અમદાવાદમાં સફળ આયોજન થાય તે માટેની તૈયારીઓ માટે ટીમ આગળ વધી રહી છે.
2: કોમનવેલ્થ ફેડરેશન, ઓલિમ્પિક ફેડરેશન ઇન્ડિયા, સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ, સાઈ અને આ બધાના માર્ગદર્શનમાં આ કામગીરી જ્યારે આગળ વધી રહી છે, આવનારા દિવસોમાં રાજ્યના તમામ જિલ્લા ખાતે જે જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તેમાં વધુમાં વધુ ખેલાડીઓ કઈ રીતે જોડાઈ શકે તે માટેનો બી યોજના રાજ્ય સરકાર દ્વારા આગળ વધી રહી છે.
0: ઉલ્લેખનીય છે કે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આજે શ્રી સંઘવીની ઉપસ્થિતિમાં ગ્લાસગો રાષ્ટ્રમંડળ રમત 2026ના પ્રતિનિધિમંડળ તેમજ રાજ્યના ખેલાડીઓ અને દિવ્યાંગ ખેલાડીઓ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાષ્ટ્રમંડળ રમતનો ધ્વજ અને બેટન એટલે કે યજમાન પદનું પ્રતીક સોંપાયું હતું. આ બેઠકમાં ઉપસ્થિત દિવ્યાંગ ખેલાડી સોનલ પટેલે પણ પ્રતિક્રિયા આપી હતી.
3: જે કોમનવેલ્થ થઈ ગઈ છે અને ત્યાંથી હવે ફ્લેગ લઈને આવ્યા છે અને એ ફ્લેગ આપણે સીએમ સરને હાથે આપવાનું હતું એ માટે અમને બોલાવ્યા હતા. ભારતમાં આપણે ફર્સ્ટ ટાઈમ કોમનવેલ્થ થઈ રહી છે અને એ બી આપણા ગુજરાતમાં, તો એ આપણા બધા માટે ગૌરવની વાત કહેવાય, ખાસ કરીને અમારા પ્લેયર માટે ખૂબ ગૌરવની વાત કહેવાય.
0: જામનગરમાં પોલીસે 1 કરોડ રૂપિયાથી વધુનું કેફી દ્રવ્ય પકડી પાડ્યું. અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે લાલપુરના આરસ બલોસ ગામની એક વાડીમાં સ્થાનિક પોલીસે દરોડા પાડી આ જથ્થો કબજે કર્યો હતો. વાડીના માલિક સહિત 6 લોકો ફરાર થતાં પોલીસે તેમની શોધખોળ હાથ ધરી. સુરેન્દ્રનગરમાં ત્વરિત પ્રતિભાવ એકમ RR સેલ દ્વારા જુગાર

નામનો પર્દાફાશ કરાયો. અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે રતનપર વિસ્તારમાં એક ઘરથી શેરબજારને લગતું જુગારધામ ચાલતું હોવાની માહિતી મળતા દરોડા પાડવામાં આવ્યા હતા. દરમિયાન 10 લેપટોપ સહિત 3 લાખ રૂપિયાથી વધુનો સામાન કબજે કરી 5 લોકોની અટકાયત કરવામાં આવી, તેમજ 23 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકોટમાં શ્રી રાજકોટ લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડના સંચાલક મંડળની કુલ 16 બેઠકની ચૂંટણી માટે કામચલાઉ મતદાર યાદી જાહેર કરવામાં આવી. કલેક્ટર કચેરી, પ્રાંત અધિકારી, રાજકોટ શહેર 2ની કચેરી સહિત 5 સ્થળ પર આ યાદી જોઈ શકાશે, જ્યારે મુસદ્દારૂપ મતદાર યાદી સામે 7 દિવસમાં વાંધા દાવા રજૂ કરી શકાશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે એલિમકો એટલે કે ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ મારફતે જિલ્લામાં પ્રધાનમંત્રી દિવ્યાંગજન સહાયતા સેવા કેન્દ્ર સ્થાપવાની માંગ કરી. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડોક્ટર વિરેન્દ્ર કુમારને પત્ર લખી તેમણે જણાવ્યું કે ઉત્તર ગુજરાતમાં રહેતા મોટાભાગના દિવ્યાંગજનોને કૃત્રિમ અંગ સહાયક ઉપકરણ, ફિટિંગ, સમારકામ અને અન્ય સેવાઓ માટે અમદાવાદ અથવા અન્ય શહેરમાં જવું પડે છે, એટલે જિલ્લામાં કેન્દ્ર સ્થપાય તો તેમને એક જ સ્થળે ગુણવત્તાયુક્ત સેવાઓ સુવિધા મળી રહેશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ju અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7 વાગ્યાને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

હવે આપ સાંભળશો ગાંધીનગર જિલ્લા સમાચાર પત્ર, જેના લેખક છે દુર્ગેશ મહેતા. રાજ્યમાં પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયાને વધુ સરળ અને નાગરિક મૈત્રી બનાવવા ગુજરાત પોલીસ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. હવે પાસપોર્ટ વેરિફિકેશન કે ચકાસણી માટે અરજદારે પોલીસ મથકના ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં. રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ પોલીસ મથકને સ્પષ્ટ સૂચના આપી છે કે પાસપોર્ટ ચકાસણી દરમિયાન માત્ર અરજદારની નાગરિકતા અને ગુનાહિત પૂર્વ ઇતિહાસની જ ચકાસણી કરવામાં આવે. સરનામાની અલગથી ચકાસણી અરજદારને રૂબરૂ બોલાવવા અથવા સહી લેવાની જરૂર નહીં રહે. માત્ર શંકાસ્પદ અને અપવાદરૂપ સંજોગોમાં જ પોલીસ સ્થળ પર જઈ તપાસ કરશે. આ નિર્ણયથી પાસપોર્ટ ચકાસણી પ્રક્રિયા વધુ ઝડપી, પારદર્શક અને સરળ બનવાની સાથે નાગરિકોને પણ મોટી રાહત મળશે. રાજ્યમાં હવે ટ્રાફિક સંબંધિત કોઈપણ ફરિયાદ માટે અલગ હેલ્પલાઇન નંબર યાદ રાખવાની જરૂર નથી. રાજ્ય પોલીસે નાગરિકોની સુવિધા માટે ટ્રાફિક ફરિયાદોનો જૂનો ટોલ ફ્રી નંબર હવે ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ એટલે કે 112 સાથે સંકલિત કરી દીધો છે. આ 1 ઓગસ્ટથી ટ્રાફિક અંગેની તમામ ટેલિફોનિક ફરિયાદ, રજૂઆત અને મદદ માટે માત્ર 112 નંબર પર જ સંપર્ક કરી શકાશે. ખાસ કરીને રાજ્યમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને પોલીસે અપીલ કરી છે કે પાણી ભરાવા, ટ્રાફિક જામ, વૃક્ષ પડવા કે અન્ય ટ્રાફિક અવરોધ જેવી સ્થિતિમાં પણ નાગરિકો તાત્કાલિક સહાય માટે 112 પર કોલ કરે. ઓનલાઈન અને મોબાઈલ એપ દ્વારા ફરિયાદ નોંધાવવાની હાલની તમામ વ્યવસ્થાઓ યથાવત રહેશે. સાયબર છેતરપિંડીનો ફ્રોડ ભોગ બનતા નાગરિકોને હવે ફરિયાદ નોંધાવવા પોલીસ મથકના ધક્કા ખાવા નહીં પડે. રાજ્ય સરકારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સાયબર ફાઇનાન્શિયલ ફ્રોડ E0 FIR સેવાનો પ્રારંભ કર્યો છે. હવે 1930 હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવતાની સાથે જ સંબંધિત કેસની E0 FIR આપોઆપ જનરેટ થઈ સંબંધિત પોલીસ મથકમાં પહોંચી અને તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી શરૂ થશે. રાજ્યની પ્રથમ E0 FIR કેસમાં અમદાવાદના એક સાયબર છેતરપિંડીના પીડિતના 15 લાખથી વધુ રૂપિયા બચાવવામાં પણ સફળતા મળી. રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ પોલીસ અધિકારીઓને નવી વ્યવસ્થાનો અસરકારક અમલ કરી સાયબર ગુનાના પીડિતોને ઝડપી અને સંવેદનશીલ સેવા આપવાની સૂચના આપી છે. ગાંધીનગરમાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં જિલ્લામાં રોકાણ અને રોજગારીને નવી દિશા મળી. કાર્યક્રમ દરમિયાન 130 કરોડ રૂપિયાના 10 સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા. તેના પરિણામે જિલ્લામાં નવા ઉદ્યોગો અને રોજગારીની તકના સર્જનની આશા છે. સેક્ટર 22 સ્થિત સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા સ્વાસ્થ્ય અને પર્યાવરણ સંરક્ષણનો અનોખો સંદેશ અપાયો. હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દી અને તેમના પરિવારજનોને 1000થી વધુ ઔષધીય છોડનું નિઃશુલ્ક વિતરણ કરાયું. વેદ પંચકર્મ રાકેશ ભટ્ટના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલ પરિસરમાં જ તૈયાર કરાયેલા ગળો, તુલસી, સરગવો, અરડુસી, પથ્થરચટ્ટા અને ગ્રીન ટી જેવા

ઔષધીય રોપાનું વિતરણ કરાયું. આ પ્રસંગે તબીબોએ દરેક નાગરિકને ઓછામાં ઓછો એક ઔષધીય છોડ વાવી તેનું જતન કરવાનો સંકલ્પ લેવા અપીલ કરી હતી. ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ દિશાની બેઠક યોજાઈ. તેમાં કેન્દ્ર સરકારની ફ્લેગશીપ સૌથી મહત્વની યોજનાઓ અને વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી. શ્રી શાહે દરેક ખેડૂતને ઓછામાં ઓછા 2 પશુધન ઉપલબ્ધ કરાવવા, વરસાદ સ્થિતિને ધ્યાનમાં રાખી કન્ટીજન્સી પ્લાન, આકસ્મિક યોજના તૈયાર કરવા તેમજ દીકરીઓનો શાળા છોડવાનો દર, ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા, ઘટક શાળાઓ વિકસાવવા સૂચના આપી. ઉપરાંત 70 વર્ષથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને તાત્કાલિક આયુષ્યમાન ભારત PMJAY કાર્ડ આપવાની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા પણ તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યા. બેઠકમાં જિલ્લાના વિકાસને વધુ ગતિ આપવા વિવિધ વિભાગોને પણ માર્ગદર્શન અપાયું હતું. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં પહેલીવાર સફળ અંગદાન કરાયું. 25 વર્ષના બ્રેઇનડેડ મહિલાના પરિવારે દુઃખની ઘડીમાં માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા અંગદાન માટે સંમતિ આપી હતી. હમણાં જ આપ ગાંધીનગર જિલ્લાનું સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા દુર્ગેશ મહેતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો કાર્યક્રમની શરૂઆત કરીશું નિગમ ઉપાધ્યાય અને અમી કુટીચાઈ ગાયેલી વંચિત કુકમાવાલાની રચનાથી.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ 354.6 મીટર એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સહપ્રસારણ રાજકોટ અને ભુજ કેન્દ્રનું. અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 5 વાગે આજ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો, પરંતુ અમારા ડીટીએચના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો. નમસ્કાર.

જાને પાછી ચાલીમ જવાની કરું દુનિયા દીવાની મુને જાણી લે.

रंगो छेड़ो छायल नो।

અરે લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી અરે લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી અરે બોલ બોલ તો થોડી થોડી છેલ થબીલો ગુજરાતી અરે તન છોટું પણ મન મોટું અરે તન છોટું પણ મન મોટું છે ખમીર વંતી જાતી અરે ભલે લાગતો ગોળો હું છે.

0: મજા પડી ભાઈ, મજા પડી, મજા પડી ભાઈ, મજા પડી.
1: મજા તો હવે પડશે ગોવાળિયા. એકવાર કનૈયો છાનો માનો જમના કિનારે થઈ ચડ્યો, ત્યારે કાંઠે વસ્ત્રો ઉતારી જમનામાં સ્નાન કરવા પડેલી ગોપીઓના વસ્ત્રો લઈ કનૈયો કદમના ઝાડ પર ચડી ગયો. પછી તો ગોપીઓને ખૂબ મનાવ્યો, ખૂબ વિનંતીઓ કરી, ખૂબ આજીજી કરી, ત્યારે એને વસ્ત્રો પાછા આપ્યા. વસ્ત્રો પાછા મેળવ્યા પછી એક ગોપી જશોદામાને ફરિયાદ કરવા આવી.

0: પછી પેલી ફરિયાદ કરવા આવેલી ગોપીઓનો કાનજી મહારાજે માર્ગમાં પાલવ પકડ્યો. મહીના દાન લેવા
1: એટલે જતી હતી,
0: બીજી ગોપીઓ જોડે મહી વેચવા.
1: દાન ની દવાગર નહીં જવા દઉં.

0: ઉભીઓ જોડે મહી વેચવા.
1: દાનની ડોગર નહીં જવા દઉં એટલે ભોયો ભરી ગયો ગોપીઓને.
2: મેં કહ્યું દા, દાનમાં તારે શું જોઈએ છે?
1: મારી સાથે રાતે રમો.
2: હજી તો અમારે મહી વેચવા છે, ત્યાંથી પાછા વળીને ઘરકામ કરવા છે. તને ખબર છે અમારે ઘરે કેટલા કામ છે?
1: કામ ગમે તેટલા પણ મારી સાથે રાતે તો રમવું જ પડશે. રમો છો કે નહીં?

0: અરે રાધા કૃષ્ણની નેરી ને સાંભળ્યું છે ને?
1: તમે તો ભાઈ ભારે શીખણા, કેટલી વાર આ કેવી
0: તો સાંભળો. તમે કરેલ, તમે આપેલ, તમે જ પ્રેરેલ તમારી સ્નેહલીલા તમને સંભળાવી તમને જ અર્પણ કરું છું.

અત્યારે 5:10 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. લોકસંગીતનો કાર્યક્રમ સાંભળીશું 5:45. આજે સાંભળીશું હરિહરભાઈ દવે અને અરવિંદભાઈ વસાવાના સ્વરમાં લોકગીતો.

યુવા મિત્રો માટેનો કાર્યક્રમ યુવાણી 6:30 કાર્યક્રમ ગામનો ચોરો 7:21 8 દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું સંસદ સમીક્ષા. 8:15 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી.

ગુજરાતી ગીતોનો કાર્યક્રમ 8:30 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર. દસ વાગે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અને 10:30 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. હવે સાંભળીએ પોલીસ સમાચારમાં ખોવાયેલ વ્યક્તિ અંગેની જાહેરાત. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી જિલ્લા ગાંધીધામના જણાવ્યા અનુસાર ગુમ થનાર તમન્ના રશ્મિકાંતભાઈ પટેલ, ઉંમર વર્ષ 20, બાંધો મધ્યમ, ઊંચાઈ 5.5 ફૂટ, બાંધો મધ્યમ છે, રંગે ઘઉરના, વાળનો રંગ કાળો, આંખો કાળી, શરીરે પંજાબી ડ્રેસ પહેરેલ છે, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા જાણે છે. તારીખ 30 જૂન 2026 રોજ ગાંધીધામથી ગુમ થયેલ છે. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી જિલ્લા ગાંધીધામના જણાવ્યા અનુસાર ગુમ થનાર પૂજાબેન હિતેશભાઈ પરમાર, ઉંમર વર્ષ 20, ઊંચાઈ 5.5 ફૂટ, બાંધો મધ્યમ, રંગે ઘઉરના, વાળનો રંગ કાળો, આંખો કાળી, શરીરે પંજાબી ડ્રેસ પહેરેલ છે, ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. તારીખ 30 જૂન 2026 રોજ ગાંધીધામથી ગુમ થયેલ છે. શ્રોતા મિત્રો, જે કોઈને આ વ્યક્તિઓ અંગે માહિતી કે પત્તો મળે તેઓએ નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર.

સલામે ઇશ્ક આ ફિલ્મનો શીર્ષક ગીત આપ સાંભળી રહ્યા હતા અદનાન સામીના સ્વરમાં. કાર્યક્રમના અંતમાં સાંભળીએ શ્રેયા ઘોષાલને, ફિલ્મનું નામ જબ વી મેટ.

આ હતો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે લોકસંગીતનો કાર્યક્રમ. આજે સાંભળીશું હરિહરભાઈ દવે અને અરવિંદભાઈ વસાવાના સ્વરમાં લોકગીતો. શરૂઆત કરીએ હરિહરભાઈ દવેના આ લોકગીતથી, રચના છે દાસી જીવણની.

ગંગા સતીની રચના આપ સાંભળી રહ્યા હતા હરિહરભાઈ દવેના સ્વરમાં. કાર્યક્રમના અંતમાં સાંભળીએ અરવિંદભાઈ વસાવાને, રચના છે દાસ હીરોની.

લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 6:15 સાંભળીશું સિંધીમાં સમાચાર.

0: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.
1: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમ આ રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ. મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર. હમારે વેબસાઇટ aakashwani.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.
2: સૈયર મારી માડીએ ઓડણી માટા કી.
3: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
4: શું આજનું મોબાઈલ

0: સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
1: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
0: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
1: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતું.
3: કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPP નો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાયસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.

નમસ્કાર મિત્રો, હું આયુષી. આપ સૌ યુવા મિત્રો જેમની આંખોમાં ભવિષ્યના ઉજ્જવળ સપના છે, જેમની રગોમાં કંઈક નવું કરવાનો ઉત્સાહ છે, એકવાર ફરી આ યુવાણી કાર્યક્રમમાં સ્વાગત કરું છું. આપણા આસપાસના વાતાવરણમાં યુવાનોનો મિજાજ અને વાઇબ્સ કંઈ અલગ જ છે, નહીં? આજના યુવાનોની આંખોમાં ક્યાંક ડર

0: નાને વિકલ્પ ગણતા જ નથી. હવે તમે જ વિચારો, જ્યારે પણ કોઈ યુવાન કંઈક નવું કરવાનો પ્રયાસ કરે છે ત્યારે સૌથી પહેલો જવાબ શું મળે છે? ના, આ આપણાથી ન થાય. પણ આજના યુવાનો માટે આ ના શબ્દ એક પૂર્ણ વિરામ નથી, પરંતુ એક નવી શરૂઆત છે. જો તેમના રસ્તામાં કોઈ મોટો પડકાર આવે તો તેઓ ત્યાં અટકીને નથી બેસતા. તેઓ એ નિયમોને પડકારે છે અને પોતાના માટે નવા રસ્તાઓ કંડારે છે. પોતાના નિર્ણય પોતે લઈને નવા રસ્તે ચાલવાની આ શરૂઆત જ આપણને ખરી જિંદગીનો અહેસાસ કરાવે છે. આ જ નવજીવન અનુભવ કરાવતું ફિલ્મ વેકઅપ સીનનું આ ગીત, જેને સ્વર આપ્યો છે શંકર મહાદેવને.
1: આજકાલ